નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

બની રહે. અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું

કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

0: સૌર સાધન દેના ચાહતા હૈ.
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ભગવદ્ ગીતાને સમજવાનો આ પ્રયાસ આપણો જે પાલનપુર રેડિયો ઉપર ચાલી રહ્યો છે, એમાં ક્રમિક ગતિ કરતા કરતા આપણે 10મા અધ્યાયના 37મા શ્લોક સુધી પહોંચ્યા હતા. છેલ્લે 10મો અધ્યાય સમજવો સરળ છે, અને જે સરળ હોય છે એ વધારે મુશ્કેલ પણ હોય છે. કારણ કે 10મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને સ્તુતિ કરી છે, એનાથી આગળ પહેલા અર્જુન પ્રશ્નો કરે છે. આ બે વચ્ચે ફેર છે. પ્રશ્ન કરે છે ત્યારે એની બુદ્ધિ કામ કરી રહી છે, અને સ્તુતિ કરે છે ત્યારે એનું હૃદય કામ કરી રહ્યું છે, લાગણીઓ કામ કરી રહી છે. જેટલું એને 10મા અધ્યાય સુધીમાં સાંભળ્યું એને કારણે એના હૃદયની અંદર ભાવ જન્મ્યો છે, જાગ્યો છે. જે કંઈ કૃષ્ણએ કહ્યું છે એ કહેવા માટે, એ સાંભળવા માટે, એ સમજવા માટે અધિકારી અર્જુન છે, અને એટલે કૃષ્ણએ અર્જુનને કહ્યું. કહેતા તો વાત યુદ્ધ કર એવી હોવા છતાં જીવનનો સાર કહેવાતો જાય છે, જીવનની સમજણ અપાતી જાય છે, જીવ જગત અને ઈશ્વરનું સ્વરૂપ સમજાવાતું જાય છે, અને એટલે આ સમજણ જે વખતે અર્જુન સુધી પહોંચી અને પછી એને જે ભાવ થયો, એ ભાવને કારણે કહે છે કે તમે જે કહો છો તે હવે હું સમજી શકું છું, પણ હજુ હું બરાબર સમજી શકું ને કોઈ પણ માણસ સમજી શકે એ માટે તમારી દિવ્ય વિભૂતિઓની તો વાત મને કરો. એટલે 10મા અધ્યાયમાં અર્જુને સ્તુતિ કરી, 11મામાં એનાથી પણ અત્યંત સુંદર સ્તુતિ આપણે જોવાના છીએ. કારણ કે 11મામાં સીધું સ્વયં વિશ્વરૂપ દર્શન કૃષ્ણ કરાવવાના છે એને, અને એના માધ્યમથી આપણને. તો 10મા અધ્યાયમાં એમણે કૃષ્ણએ શું કર્યું છે, પોતાની વિભૂતિઓ, આત્મવિભૂતયઃ, આત્મવિભૂતિઓનું વર્ણન કર્યું છે, આપણે આગળ રજૂ કરી છે. હકીકતમાં તો આપણે જે જોયું છે અત્યાર સુધી એ શું જોયું છે કે જુદા જુદા જગતની અંદરના, દ્રશ્ય જગતની અંદરના, નશ્વર જગતની અંદરના જે જુદા જુદા સમૂહો છે, ગણો છે, વર્ગો છે, એ વર્ગોમાં સર્વોત્તમ જે હોય તે ઈશ્વરની વિભૂતિ છે, એવી રીતનું સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અકીય વિભૂતિઓ અર્જુનની દ્રષ્ટિએ છે, પરમાત્માની દ્રષ્ટિએ નથી. કારણ કે ત્યાં તો સર્વની અંદરનું એકત્વ છે એ વાત પણ કરતા જાય છે, પણ જે વખતે આપણે ધ્યાનમાં રાખવાનું હોય તો સર્વોત્તમને ધ્યાનમાં રાખી અને જો આપણે આરાધના કે સાધના કરવા માંડીએ તો એમાં સરળતા પડે. એટલે કૃષ્ણએ પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કર્યું. શરૂઆતમાં જગતના સામાન્ય પદાર્થોમાં શ્રેષ્ઠ શું, અને એ મારી વિભૂતિ એટલે કે ઈશ્વરની વિભૂતિ છે.

એ પછી સૂક્ષ્મ જગત તરફ ચાલ્યા, એ પછી ભાવ જગત તરફ ચાલ્યા, અને હવે ફરી પાછા ત્યાં પહોંચી ગયા છે જ્યાં છે ત્યાં. એ આપણે 37મા શ્લોકમાં જોયું હતું, ફરી એક વખત જરા જોઈ લઈએ. વૃષ્ણી નામ વાસુદેવોસ્મિ, પાંડવાનામ ધનંજયઃ, મુનીનામપ્યહં વ્યાસઃ, કવિનામ ઉશના કવિઃ. આ વાત કરી હતી. હવે કૃષ્ણ પોતે જ કહે છે, અને પોતે જ એમ કહે કે હું વાસુદેવ, મારી વિભૂતિ છું. આ જરા આપણને વિચિત્ર ના લાગે? અર્જુનને કહે છે, અર્જુનની સામે જ વાત કરે છે, અને એમાં એમ કહે છે કે પાંડવાનામ ધનંજયઃ. તો અહીંયા આપણે આ વાત આગળ પણ વારંવાર કરી છે કે કૃષ્ણ જ્યારે અસ્મિ એમ કહે છે, હું એમ કહે છે, મમ એમ કહે છે, ત્યારે દેહધારી કૃષ્ણની વાત નથી, ત્યારે એ દેવકીનંદન નથી, ત્યારે એ પરમેશ્વર છે. જે હજી આગળ કહેશે એટલે અહીંયા હું બોલતો નથી, કે જેમાંથી સમગ્ર જગતનું સર્જન થયું છે અને જેમાં સમગ્ર સર્જનનો લય થાય છે, એ જે પરમ તત્વ છે. વાત તો એ પરમ તત્વની છે, પણ એ પરમ તત્વમાંથી સર્જાયેલા વિશ્વની અંદર જો મનુષ્યોની ગણતરી કરવાની થાય તો મનુષ્યોમાં પાંડવો શ્રેષ્ઠ અને પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ. માટે અર્જુન મારી વિભૂતિ છે, ત્યાં તું મારી વિભૂતિ છે એમ નથી કહ્યું. એ તો અર્જુનની સાથે જ વાત કરે છે કૃષ્ણ, એમ કહી શક્યા હોત ને, મારી વિભૂતિઓની વાત કરતો તો તું મારી જ વિભૂતિ છે. અને તો પછી અર્જુને કશું પૂછવાનું જ ના રે, બંનેની વચ્ચેનું ઐક્ય આપ મેળ સિદ્ધ થઈ જાત. અને તો પછી બધા કર્મો કરવાની જરૂરિયાત ના રે, તવે એક વિશિષ્ટ પરિસ્થિતિ ઉભી થઈ જાત. પણ અહીંયા સંપૂર્ણ તાટસ્થ્ય અને સંપૂર્ણ તાદાત્મ્ય, આ બે વિપરીત પરિસ્થિતિઓ એક સાથે આપણને જોવા મળે. ગીતાકારે જ આ કરી છે. શું કહે છે? વૃષ્ણી નામ વાસુદેવોસ્મિ. પેલો પરમ તત્વ કહે છે, વૃષ્ણિઓ એટલે વૃષ્ણિવંશ એટલે મનુષ્યો આવી ગયા. વૃષ્ણિઓના વંશની અંદર વાસુદેવ સ્વરૂપે જે કૃષ્ણ જન્મ્યો તે મારી વિભૂતિ છે. એટલે તારી સાથે વાત કરનારો આ કૃષ્ણ તારા રથના ઘોડાઓની લગામને ઝાલીને બેસનારો, તારી આજ્ઞાનું પાલન કરનારો આ કૃષ્ણ ના, એ પરમાત્મા તત્વ એની અંદર તું જો. અને પાંડવાનામ ધનંજયઃ, અને પાંડવોની અંદર પણ ધનંજય મારી વિભૂતિ છે. ઊંધી રીતે બોલીએ, મારી વિભૂતિ ધનંજય છે. જેમ આપણે કહ્યું આગળ કે સર્વેમાં, સર્વે સમૂહોમાં સર્વોત્તમ જે છે એ ઈશ્વરની વિભૂતિ છે. તો આ પણ ઈશ્વરની વિભૂતિ જ છે, મનુષ્ય દેહધારી વ્યક્તિ નહીં. એટલે ઈશ્વરની વિભૂતિ જ છે ભાઈ ધનંજય. પણ અત્યારે જે કામ કરવા બેઠો છે ત્યાં અર્જુન રૂપે અત્યારે એને જે કામ કરવાનું છે તે કરવાનું છે, પણ અંદર જે છે તે અને હું એક છું. પાંડવાનામ ધનંજયઃ, આ લખનાર વ્યાસ મુનિ, અને છતાં અહીંયા લખે છે કે મુનીનામ અહં વ્યાસઃ. મુનિઓની ગણતરી કરવામાં આવે તો વ્યાસ હું છું, અષ્ટાદશ પુરાણોના રચયિતા, વેદોનું જેમણે સંપાદન કર્યું, સરળીકરણ કર્યું, વેદોને એકત્ર કર્યા, જેમણે સમગ્ર જ્ઞાનનો સંચય કરી દીધો અને એમના ભક્તોને એમ કહેવાનું પ્રાપ્ત થયું કે વ્યાસાય વિષ્ણુ રૂપાય, વ્યાસરૂપાય વિષ્ણવે. એ વ્યાસ પણ પરમેશ્વરની વિભૂતિ છે. અને કવિનામ ઉષના કવિ, અને કવિઓ ઋષિઓ માટે કવિ શબ્દ વપરાયો છે. ક્રાંતદર્શિનઃ કવયઃ, ક્રાંતદર્શિનઃ સામાન્ય શાયરી લખનારાઓને કવિ આપણે કહીએ છીએ,

પણ સંસ્કૃતમાં માત્ર એટલા અર્થમાં નથી. સંસ્કૃતમાં આત્મતત્વનું દર્શન કરીને એને અભિવ્યક્ત કરવાની ક્ષમતા ધરાવનારને કવિ કહેવાય, શબ્દોની રમત કરનારને કવિ ના કહેવાય. અને કોની અંદર વિભૂતિ સ્થાપિત કરી? શુક્રાચાર્યમાં. કવિ નામ ઉષના કવિ, ઉષના, ઉષના, ઉષના એટલે શુક્રાચાર્ય, જે એકમાત્ર આચાર્ય છે કે જેને સંજીવની સિદ્ધ હતી, એની પાસે સંજીવની વિદ્યા હતી. બીજાઓ પાસે, બૃહસ્પતિએ પણ પોતાના પુત્રને સંજીવની વિદ્યા શીખવા માટે ઉષનસ પાસે મોકલવા પડ્યા. મેં આગળ પણ કહ્યું છે કે આપણે પુરાણોની વાર્તા જે વખતે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એની અંદર જે રૂપક સમાયેલું હોય એ રૂપકને પણ સમજવું પડે. અથર્વણના આચાર્ય છે, શુક્રનીતિ લખી છે એમણે, એવો આ કવિ, એ મારી વિભૂતિ છે. કવિ નામ ઉષના કવિ. યાદ રાખવાનું છે કે અહીંયા જે રીતે વિભૂતિઓનું વર્ણન છે ને, એવી રીતે શ્રીમદ ભાગવતમાં પણ વિભૂતિઓનું વર્ણન છે. મારી વિભૂતિઓ એમ કરીને ઈશ્વરે વાત કરી છે ભાગવતમાં પણ. અને અહીંયા જે વિભૂતિ ગણાય છે એમાંથી સરખું પણ આવે છે ને જુદું પણ પડે છે. ભાગવતને સારી રીતે વાંચીએ અને ગીતાનો 10મો અધ્યાય સારી રીતે વાંચીએ તો આ વિભૂતિ યોગ બેમાં છે, પણ બેમાં થોડો જુદો પડે છે. કારણ કે આપણે એના અંદર જઈને સમજવું પડે કે વિભૂતિ યોગ છે શેને માટે. વસ્તુતઃ એક જ ઈશ્વરના બધા જ અંશો હોય તો એમાં વિભૂતિ જુદી ક્યાંથી આવે? એમાં સર્વોત્તમ લાગતા અંશોને તમારી સમક્ષ એટલા માટે રજૂ કર્યા છે કે તમે આને સર્વોત્તમ તરીકે ઓળખો અને આરાધના કરવા માટે એનો આધાર લો, અને એ આધારથી ઈશ્વરના શ્રેષ્ઠત્વને, પરમ તત્વત્વને પામો. એટલે એના માટે વિભૂતિમત્વ શબ્દ વાપરવો પડે. ઈશ્વરનું, પરમેશ્વરનું વિભૂતિમત્વ કયું? તો જ્યાં જે જુઓ છો ત્યાં તે જે શ્રેષ્ઠ હોય તે ભાગવતમાં પણ કહેવાયું છે, ગીતામાં પણ કહેવાયું છે કે એનો કોઈ અંત નથી, એનો પાર પામી શકાય નહીં. એ રીતે હવે આગળ ચાલે છે. શું કહે છે? દંડો દમયતામ અસ્મિ નીતિરસ્મિ જિગીષિતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ. દંડો દમયતામ અસ્મિ. આપણી નીતિઓ છે ને, અને નીતિમાં આપણે ગુજરાતીમાં તો સારી રીતે કહીએ સામ દામ દંડ ભેદ. વિજયી બનવા માટે દંડ એક જરૂરી વસ્તુ છે, પણ દુષ્ટની અંદર રહેલા દુષ્ટત્વનું દમન કરવા માટે દંડનો ઉપયોગ કરવામાં આવે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે યત્ર લોહિતાક્ષો, લાલ આંખો વાળો દંડ ફરતો હોય જે રાજાના રાજ્યની અંદર, એ રાજાની અંદર બધા સુખી હોય. સાતમા અધ્યાયમાં છે મનુસ્મૃતિના. દંડ, હા દંડ જરૂરી બને છે. એમ કહેવાય છે, આપણે સત્ય અને ઋતની વાત પહેલા કરી છે આના પહેલામાં. ઋત એટલે સનાતન નિયમો. સૂર્ય સમયસર ઉગે, સમયસર આત્મે, ચંદ્ર સમયસર પોતાની કળાઓ બદલે, ઋતુઓ પોતાની મળે, એ ઋત છે. બધું નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે સરસ મજાના. એ નિયમમાં જો ભંગ થયો કે કોઈએ કર્યો તો વરુણ એને દંડ દે છે. વરુણ પાસે પાશ છે વેદમાં, પુરાણોમાં નહીં. પુરાણોના વરુણ અને વેદમાં વરુણ એમાં થોડોક ફરક છે. પર્સોનિફિકેશન થાય ત્યારે પુરાણોમાં આવે. ઋતનો ભંગ કરે તો વરુણ એને પાશથી બાંધે, દંડ દે. દંડ જરૂરી છે. જે જુદી જુદી નીતિઓની વાત કરી છે ને, એ નીતિઓમાં દંડ નીતિ એ અગત્યની નીતિમાંની એક છે.

તો જે દમન કરનારા છે આપણે પોતે પણ હોઈએ ને, આપણે પોતે પણ આપણી ઇન્દ્રિયોનું દમન કરવાનો તો ઉપદેશ નથી આપ્યો, શમન કરવાનું કહ્યું છે, પણ જરૂર પડે જો દમન કરવું પડે ને એને પીડા આપવી પડે તો જે આપો છો તે દંડ છે અને દંડ એ પરમેશ્વરનું સ્વરૂપ છે. દંડો દમયતામ અસ્મિ, જે દમન કરનારાઓ છે, જે લોકો ખોટું થાય એને અટકાવી દેવા માટે થઈને જે કઈ દંડનો ઉપયોગ કરે તે દંડ દમન કરનારની પોતાની જે શક્તિ છે તે ઊંચી, એટલે પરમેશ્વર છે. પરમેશ્વર દંડ કરનારની દંડ કરવા માટેની જે શક્તિ છે તે શક્તિ સ્વરૂપ દંડ, તે પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. અને નીતિ રશ્મિ જિગીષિતામ, જિગીષુ લોકો, વિજિગીષુ લોકો, વિજયની ઈચ્છા રાખનારા લોકો, જિગીષુ જેમને જિગીર્ષા છે, જીતવાની ઈચ્છા છે. શું જીતવાની? એ તમારા ઉપર આધાર છે. કોકની પાસે ધન છે, મારીને પડાઈ લઈને મેં જીતી લીધું ધન, એની વાત અહીંયા છે જ નહીં. ઇન્દ્રિયોનો ઉપર, ઇન્દ્રિયો ઉપરનો જય મેળવવાનો છે કે નહીં? દુર્ગુણો ઉપરનો જય મેળવવાનો છે કે નહીં? રાગ દ્વેષ મોહ માયા એનો, એના ઉપર વિજય મેળવવાનો છે કે નહીં? મનુષ્ય માત્રની અંદર જિગીષુ મનોવૃત્તિ, જિગીષુ મનોવૃત્તિ હોવી જરૂરી છે. એટલે પેલા આશીર્વાદ આપતી વખતે આશીર્વાદ આપતા વૃદ્ધો કે વિજયી ભવ, આ વિજિગીષુ મનોવૃત્તિ જેમની અંદર છે એમણે વિજય મેળવવા માટે કોઈ ને કોઈ નીતિ અપનાવવી પડે. નીતિ એ ઈશ્વરનું સ્વરૂપ છે. વિજિગીષુ જિગીષુ વિજય મેળવવાની ઈચ્છા ધરાવનારા સર્વ માટે જો નીતિ છે એ ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વરની વિભૂતિ છે. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, જ્ઞાન બધે વેરવાની વસ્તુ હોતી નથી, ચણા મમરાની જેમ ગોપનીય હોય છે. જેની પાસે પહોંચે અસર કરે એના સુધી પહોંચાડવાનું હોય છે. વ્યક્તિગત રીતે આપણે પણ જે સિદ્ધ કર્યું એનું પ્રગટીકરણ કરવાનું નથી હોતું, એ પણ ગુહ્ય રાખવાનું હોય છે. જે ગુહ્ય છે અને ગોપનીય રાખનારું તત્વ છે, ગોપનીય આપણે રાખવું છે, બધું પ્રગટ કરવું અને બધું પ્રકાશિત કરવું, ઈશ્વર માટે કશું ગોપનીય નથી, એ તો બધું જાણે છે. પણ બીજાઓ તરફ આપણે જો ગોપનીયતા રાખવી હોય તો આધાર શેનો લેવો જોઈએ? મૌનમ. વાણી આવે એટલે વ્યક્તિત્વ આવે, અભિવ્યક્તિ. અભિવ્યક્તિનું મોટામાં મોટું માધ્યમ વાણી છે. જોકે વાણીનું જે સ્વરૂપ છે તે પણ વિભૂતિ ઈશ્વરની જ છે, એમ તો આપણને કહ્યું તું આગળ. અહીંયા કે છે મૌન એ પણ મારી વિભૂતિ છે. જે ગોપનીય રાખવું છે એ ગોપનીય રાખવા માટે મૌનને સિદ્ધ કરવું, એ મૌન પણ ઈશ્વરની વિભૂતિ છે. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, જે ગુહ્ય તત્વો છે, ગુહ્ય વસ્તુઓ છે, ગોપનીય તત્વો છે, જેને બધાની સામે પ્રગટ કરવા જોઈએ એવી અપેક્ષા નથી એવા તત્વો છે, એ વખતે મૌન સાધવું પડે તો મૌન પણ ઈશ્વરની જ વિભૂતિ છે. અને પછી જે કહ્યું એ તો આખા બધાનો સાર થઈ જાય એવું છે. જ્ઞાનમ જ્ઞાનવતામહમ, જે લોકોની પાસે જ્ઞાન છે, જ્ઞાનીઓ છે, એમનું જ્ઞાન પણ હું છું, ઈશ્વરનું વિભૂતિ છે. હવે અહીંયા જરા સમજવું પડે, જ્ઞાન બે પ્રકારનું હોય. એક સ્થૂળ જ્ઞાન છે, અહીંયા પાણીની બોટલ પડી છે, આ પાણીની બોટલ છે, આ ટેબલ છે, આ પુસ્તક છે,

આપણી આંખે જોયું અને બુદ્ધિ સીધી મોકલ્યું અને બુદ્ધિએ નક્કી કર્યું કે આ માટીનો ઘડો છે, આ સોનાનો હાર છે, આપણે જ્ઞાન થયું. પણ સ્થૂળ જ્ઞાન છે, નશ્વર જ્ઞાન છે, નશ્વર વસ્તુઓનું જ્ઞાન છે, એટલે કહેવાતું જ્ઞાન છે, સોકળ જ્ઞાન છે. દર્પણની અંદર મને હું દેખાઉં છું તો ત્યાં હું શું, એવું જો જ્ઞાન થાય અને એનાથી શરૂ કરીને હું અને પરમાત્મ તત્વ એ બેની વચ્ચે કોઈ પડદો નથી, એ બંને એક છીએ, આ અભિન્નત્વનું જ્ઞાન, અભેદનું જ્ઞાન, અદ્વૈતનું જ્ઞાન, એ પણ જ્ઞાન છે. એટલા માટે પછીથી શબ્દ વાપરવો પડ્યો છે વિદ્વાનોએ, સમ્યક જ્ઞાન અથવા પ્રમા, સાચું જ્ઞાન, જે જ્ઞાન હોય તે સ્થૂળથી માંડીને સૂક્ષ્મ સુધીનું, અંત સુધીનું જે જ્ઞાન છે, તે જ્ઞાન જેને છે એની અંદર ઉત્પન્ન થયેલું જ્ઞાન તત્વ તેવું છે. આપણે કહીએ છીએ કે ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે, ઈશ્વર આનંદ સ્વરૂપ છે. જ્ઞાન એટલે જ ઈશ્વર. તો જ્ઞાનવાન લોકોની અંદર જે જ્ઞાન છે તે ઈશ્વરની વિભૂતિ છે, ભજો એને. જ્ઞાનવાન લોકોની અંદર જ્ઞાન નામનું જે તત્વ છે એ પણ ઈશ્વરની જ વિભૂતિ છે. અને ત્યાં પહેલી વખત એવ લખ્યો છે, મૌનમ ચય એવ અસ્મિ. જ્ઞાનમ જ્ઞાનવતામહમ, જ્ઞાનવાન લોકોમાં હું જ્ઞાન છું. એટલે જ્ઞાની જનોમાં જો તત્વજ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો હોય તો એ પ્રાદુર્ભાવ ઈશ્વર તત્વના પ્રાદુર્ભાવથી અલગ નથી. આ સમજવું થોડું મુશ્કેલ પણ એમ છે, પણ આ તથ્ય છે. કારણ કે એ ઈશ્વર તત્વ જ્ઞાનથી અલગ છે એમ આપણે કહી શકીશું નહીં. તો યચ્ચાપિ સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુન ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતમ ચરાચરમ. ઉપસંહાર થઈ ગયો આખા આખા 10મા અધ્યાયનો 39મો શ્લોક છે. આ શું કહે છે કે સર્વભૂતાનામ યચ્ચ અપિ બીજમ તદહમ. જે કઈ ભૂત છે, આપણે ભૂત એમ શબ્દ કહીએ એટલે પ્રાણીઓ એવો અર્થ કરીએ છીએ, પ્રાણીઓ નહીં, જે કઈ ઉત્પન્ન થયેલું છે તે બધું ભૂત. ભૂત એટલે ભૂતકાળ પણ નહીં, જે કઈ ઉત્પન્ન, ભૂ ભવતી, જે કઈ ઉત્પન્ન થયેલું તમને દેખાતું હોય તે બધાનું બીજ હું છું. બીજ વિના કશું ઉત્પન્ન થાય નહીં. ખેતરમાં બાજરી નાખીએ તો બાજરી ઉગે, ઘઉં નાખીએ તો ઘઉં ઉગે. ઘઉં અને બાજરી કે માની લો ને કે એક વડનું વૃક્ષ મોટું છે, તો વડનો ટેટો હોય અને ટેટામાં રાઈથી પણ નાનું એક બીજ હોય, પણ એ બીજની અંદર આખું વૃક્ષ, વટ વૃક્ષ આખું એનામાં એટલા બીજમાં છે. તો આ જગતનું જે કઈ બધું છે, ભૂત ઉત્પન્ન થયેલું જે કઈ છે, તે બધાનું બીજ છે તે પરમેશ્વર છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે બાજરી ઉગાડવી હોય તો બાજરીનું બીજ નાખવું પડે, અને ઘઉં ઉગાડવા હોય તો ઘઉંનું બીજ નાખવું પડે. તો માણસને ઉત્પન્ન કરવા માટે માણસનું બીજ અને હાથીને ઉત્પન્ન કરવા માટે હાથીનું બીજ,

0: આવું હોય તો પછી ઈશ્વર ભેદ ઈશ્વરમાં ભેદ થઈ ગયો. બીજ રૂપ છું એમ કે તો તમે ઘઉંના બીજ રૂપ છો કે બાજરીના બીજ રૂપ છો, મનુષ્યના બીજ રૂપ છો કે પ્રાણીઓના બીજ રૂપ છો, સ્થાવરના બીજ રૂપ છો કે જંગમના બીજ રૂપ છો, આવો પ્રશ્ન થાય ને. એ કહે છે કે હું સર્વભૂતાનામ બીજમ યચ્છાપી, આ બધું જે ઉત્પન્ન થયેલ તમને જે કઈ સૃષ્ટિમાં દેખાય છે એ બધાનું એક બીજ હું છું. કારણ કે લૌકિક નથી, આ અલૌકિક છે. તમારા લૌકિક બીજમાં બાજરી વાવવા માટે બાજરી લેવી પડે. આ તો એવું બીજ છે કે જેમાં બધું જ છે, એટલે એમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. તમને જે એકબીજાથી પરસ્પર વિરોધી દેખાતું હોય એ બંને પણ એમાંથી જ ઉત્પન્ન થયા છે. એ જ એકમાત્ર ઈશ્વર, એ જ એકમાત્ર પરમેશ્વર, એ જ એકમાત્ર પરમ તત્વ, એને જે નામ આપવું હોય તમે આપો, એ જ આ બધાનું બીજ છે. આ વાત પહેલી વખત નથી કહી, આગળ પણ કહેવાય છે. આપણે તે વખતે જોયું હતું અને અર્થઘટન કરવાનો પ્રયત્ન કર્યો હતો સહેજ ફરક સાથે. ન તદસ્તિ વિનાયત સ્યાત્ મયા ભૂતમ ચરાચરમ. આ જે ચર અચર જગત છે એ મારા વિના હોઈ શકે જ નહીં. બીજ ના હોય તો કશું હોય, બીજ ના હોય તો કશું હોઈ શકે નહીં. એટલે સવાલ એ છે કે બીજ છે, બાજરીનું બીજ છે, બાજરી થઈ તો જે ઉત્પન્ન થઈ એ બાજરીમાં પેલા બીજનું તત્વ છે કે નથી? કારણ કે ઉત્પન્ન થયેલી બાજરી આપણે હાથમાં લીધી, આપણે પેલું બાજરીનું બીજ હતું એ તો જોયું નથી, પણ છતાં જે બાજરી હાથમાં લીધી એમાં બધા ગુણો બાજરીના જ છે. જે બીજ હતું એના વિના કશું હોય શકે? એના વિના કશું હોય ના શકે. હું ખાલી એમને એમ વ્યવહારની અંદર એમ કહે છે કે બોએ બીજ બબૂલ કાં તો આમ કહા સે ખાય, બવળિયાનું બીજ રોપ્યું તો કેરી ના આવે. બીજના ગુણ એના ફળમાં આવે. આપણે જે જગત જોઈ રહ્યા છીએ તે આ પરમેશ્વર રૂપી બીજનું ફળ જોઈ રહ્યા છીએ. આપણે બીજને તો જોઈ શકતા જ નથી, પણ ફળ દ્વારા બીજને જોઈ શકીએ. એવી કોઈ વસ્તુ નથી વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર, કે જ્યાં એ વ્યાપ નથી. ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત, એ વાત અહીંયા. એટલે અને આપણે એમ કહી શકીએ કે આખાનો સાર અહીંયા આવી ગયો કે ઈશ્વરની વિભૂતિઓ તો અનેક છે, પણ ઈશ્વર સિવાયનું કોઈ તત્વ વિશ્વમાં નથી. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના આપણે 39મા શ્લોક સુધી ચાલ્યા છીએ. હવે બે એક શ્લોકમાં આ અધ્યાય પૂરો થશે, પણ આ અધ્યાય આધ્યાત્મિક જ્ઞાનની દ્રષ્ટિએ કોઈ ગહન જ્ઞાનની વાત જેને જે જોઈએ તે અહીંયાથી મળી શકે એમ છે. એટલા માટે થઈને આ વિભૂતિ વર્ણન છે. આપણે હવે પછી આ આગળના શ્લોક જોઈશું. ત્યાં સુધી એક અલ્પવિરામ લઈએ. ફરી આવતીકાલે આપણે 10મો અધ્યાય લઈને મળો.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
2: નમસ્કાર, પાલનપુર બાલવાણીમાં તમારું સ્વાગત છે. શ્રી હસમુખ પટેલ, IPS, એડિશનલ DGP અને મેનેજિંગ ડાયરેક્ટર પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સાથે આજે આપણે પેરેન્ટિંગ સંવાદ સાધીશું. શરૂ કરીએ છીએ બાલવાણી, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ બાળકો ખૂબ હાઇપર એક્ટિવ બની ગયા છે અને બહુ બધા માતા પિતાની ફરિયાદ હોય છે કે મારું બાળક ખૂબ જીદ કરે છે, એને જે જોઈતું હોય તે બધું આપવું જ પડે છે, નહીંતર એ શાંતિથી કામ પણ કરવા દેતા નથી. તો આવા બાળકોના ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ?
1: પહેલી વસ્તુ તો એક તો આ પ્રશ્નમાં બે મુદ્દાઓ છે, એક છે હાઇપર એક્ટિવ અને બીજું જીદી. આ બંને વસ્તુને આપણે જુદી જુદી રીતે લઈએ. અને બીજું, બાળકો કામ નથી કરવા દેતા. તો જો બાળકો તમારો સમય માગતા હોય ને તો એના જેવી તો કોઈ મોટી વાત નથી. અને આપણે દાખલા તરીકે જે માતા કે પિતા કામ નથી કરતા, અથવા તો માતા કામ નથી કરતી તો બધા દિવસ, અને પિતા કામ કરે છે તો રજાના દિવસ, એમાં જો બાળકો આપણને કામ ના કરવા દે તો પછી એ આપણા માટે ખુશીની વાત છે. અને એ તક આપણે ઝડપી લેવી જોઈએ, બાળકોની સાથે રહેવું જોઈએ. અને હું તો, મને યાદ છે કે મારી દીકરીની સાથે, એટલે આપણને એમ હોય ને કે ભાઈ દીકરી તો લગ્ન કરીને જતી રહેવાની છે, તો મારી દીકરીનો સાથ ના છૂટે ને એના માટે થઈને ઘણા વર્ષો સુધી હું વિપશના કોર્સમાં નહોતો જતો. કારણ કે બાળકો પાસે આપણને સમય મળે એ તો બહુ આજના સમયમાં આપણી પાસે નિરાંત નથી. આપણે રોજ દોડાદોડી કરીએ છીએ, અને હું તમને કહું છું તો હું પણ એ સમયની સમસ્યાઓનો સામનો કરતો હોઉં છું. તો આપણે બાળકો પાસેની સમયની કોઈ પણ તક ઝડપી લેવી જોઈએ. એટલે બાળકો કામ નથી કરવા દેતા એ તો બહુ આનંદની વાત છે, અને બાળકો કામ ના કરવા દે એ કદાચ બહુ સારી વાત છે. મને યાદ છે કે હું જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપતો ને, તો મારી સાથે એક અજીત કોરડે કરીને, અમારા કરતાં એક વર્ષ પહેલાં એમણે પરીક્ષા આપેલી, અને મને તો આમ છાત્રાલયમાં રહેલો એટલે મને ઘરોનો બહુ અનુભવ પણ નહીં, પણ એમના ઘરે જાઉં ને તો હું એમની સાથે વાત કરતો હોઉં ને, તેમનો ભત્રીજો એના ખોળામાં બધું જ કરતો હોય બરાબર. એ અજીતભાઈ તો લગ્ન પણ એ વખતે નહોતા કરેલા, અને છતાંય એટલે મને બહુ આશ્ચર્ય થતું કે કેવી રીતે આ વાત કરી શકે છે. તો મને એમ થાય છે કે મા બાપે બાળક ઘરે હોય ત્યારે તો બાળકોની સાથે કામ રહેતા રહેતા બીજું કંઈ કામ કરવું હોય તો કરવાનું. એ રીતે એક તો બાળકો એક આવો અભિગમ આપણો હોવો જોઈએ. બીજી વાત હાઇપર એક્ટિવ, તો આપણે હાઇપર એક્ટિવ કોને કહીએ છીએ? બાળક સામાન્ય રીતે બહુ ઉર્જાવાન હોય છે, બાળક સતત કંઈકનું કંઈક કરતું જ હોય છે, બહુ આનંદની વાત છે, કારણ કે એની શીખવાની પ્રક્રિયા છે. મને યાદ છે કે મારી દીકરી નાની હતી ને, તો રાત્રે એ જાગી જાય તો રાત્રે ઉઠ્યા ભેગી જ એકદમ એક્ટિવ હોય, તો બહુ ખુશીની વાત છે કે બાળક. અને તમે જોશો કે મોટાભાગના બાળકોને રાત્રે સુવડાવવા પડે છે, કારણ કે એટલા બધા એ લોકો એક્ટિવ હોય છે. એટલે બાળકો એક્ટિવ હોવા એ તો બહુ સારી વાત છે. અને બીજી વાત કે આપણે હાઇપર એક્ટિવનું બાળકને લેબલ લગાડી દઈએ છીએ, એટલે હવે જે એક સામાન્ય બાબત હતી એક પ્રશ્ન તરીકે નક્કી થઈ ગયું. અને જ્યારે બાળકને કોઈ પણ લેબલ, આ તોફાની છે કે આ બહુ ડાયોડમરો છે કે આ શરમાળ છે કે આને બુદ્ધિ નથી કે આ બધું જે કંઈ કહીએ છીએ, એ લેબલ પછી એ લેબલ મુજબ બાળક જીવે છે, કારણ કે આપણે એ લેબલ આપી દીધું છે. એટલે હાઇપર એક્ટિવ તમને બાળક, કદાચ કોઈક બાળક, બહુ અપવાદરૂપ કિસ્સાઓ હોય, 2-5% બાળકો એવા હોય છે કે જેની ઓવર એક્ટિવિટીને નિયંત્રિત કરવાની જરૂર હોય, બાકીના બધા જે બાળકો આપણને હાઇપર એક્ટિવ લાગે છે સહજ છે. મેં 2-3 કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં માતા પિતા બાળક પોતાનું બાળક વધારે પડતું એક્ટિવ હોય. મારી દીકરી તો બહુ શાંત છે, એટલે હું એને જોઉં તો એ બાળકને જોઈને મને પણ એમ થાય કે આ આમ આપણને આમ થોડુંક આપણને પણ ધીરજ આપણી ખૂટી જાય એવું લાગે, પણ એમાં મા બાપને મેં બહુ ધીરજથી એને હેન્ડલ કરતા જોયા છે, અને એના પરિણામે બાળકો મોટા થઈને ખૂબ આગળ વધ્યા છે એવું પણ મેં જોયું છે. એટલે એક તો આ હાઇપર એક્ટિવનું લેબલ નહીં આપવું. 2-5% જે બાળકો ઓવર એક્ટિવ છે એના માટે આપણે એ કરવું પડે કે આપણે પણ ઘરમાં શાંતિ કરવી પડે. ઘોંઘાટ છે, ટીવી છે, આ બધી વસ્તુઓ બંધ કરવી પડે. મોટેથી બોલવું છે, વધારે પડતું બોલવું છે, આ બધી વસ્તુઓ આપણી પણ એ રીતની હોય, એટલે એ બધી આપણે જ્યારે ઓછી કરીએ ત્યારે બાળક શાંત થાય છે. વહેલા સૂઈ જવું, આપણે પણ બાળકની સાથે સૂઈ જવું, શાંતિથી વાત કરવી, આ બધી વસ્તુઓ પણ એની એક્ટિવિટી જે ઓવર એક્ટિવ જે 5-7%, 10% બાળકોની વાત કરું છું એની છે. એટલે તમે એમ પણ નહીં માનતા કે તમારું બાળક જે 5-7-10% આવતું હોય, ડૉક્ટર તમને કહે કે હાઇપર એક્ટિવ છે ત્યારે માનવાનું, બાકી તમે એ લેબલ નહીં આપો ને. અને કોઈ પણ લેબલ નહીં આપો ને, લેબલ આપ્યા પછી બાળક માટે એ લેબલ સિવાયનું કરવાનું શક્યતા બનતી નથી. એટલે જ્યારે હાઇપર એક્ટિવનું લેબલ આપી દીધું પછી એ બાળક માટે શાંત થવું શક્ય નથી. એટલે એના પર, અથવા તો શરમાળનું લેબલ મેં જોયું છે. મારા ઘરમાં મહેમાન આવે, હું શરમાળ હતો, સંકોચશીલ આજે પણ છું, પણ આજે સંકોચશીલતા મારી નડતી નથી. પણ એ વખતે તો મારા ઘરમાં કોઈ આવે ને હું એમને બોલાવું નહીં, એટલે મારા પિતા ખાસ મને બહાર બોલાવે, પછી એમ કે તું આમને બોલાવ, એટલે મારા માટે મારી સંકોચશીલતા છે, મારી શરમ છે, એ વધારે મજબૂત થઈ ગઈ. હવે મારી દીકરી પણ જીનેટિકલી મારા જેવી જ, પણ અમે એને લેબલ આપવાનું બંધ રાખ્યું, એટલે આજે વધારે મારા કરતાં વધારે સારી રીતે, મારા આટલા જીવનના આટલા લાંબા અનુભવ

પછી પણ એ મારા કરતાં વધારે સારી રીતે લોકો સાથે ભળી શકે છે. એટલે આ એક લેબલની વાત પણ મેં સાથે સાથે તમને કરી દીધી. હવે જીદની વાત, તો લગભગ બધા મા બાપને આ ફરિયાદ રહેતી હોય છે. મેં તમને કીધું ને કે મારી દીકરી જ્યારે 3 વર્ષ 3 વર્ષમાં પ્રવેશી અને એણે જીદ કરવાનું શરૂ કર્યું, તો અમને પણ કંઈ આવડતું નહોતું અને એક પછી ક્યારે જતી રહી એ ખબર પણ નહીં પડી. અમે 1 વર્ષ એમાં સ્ટ્રગલ કરી પાછા આવ્યા અને પછી અમે જે

આપતા, અથવા આપણે એની સાથે ઊંચેથી બોલીએ છીએ, અથવા એને રોકટોક કરીને કશું કરવા દેતા નથી. એટલે જે જીદ છે ને, એ બાળક ઉપર રિસ્ટ્રિક્શન કે દબાણ કે દમન છે ને, એનું એક રિએક્શન છે. એટલે એક આ વસ્તુ સમજવાનું. બીજું એક, આપણા ઘરની અંદર માહોલ કે બાળક કંઈ પણ માગે તો આપણે ના પાડવાની, બરાબર, તો અને જીદ કરે તો પછી આપી દેવાની. આ જીદ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે જો જીદ અટકાવવી હોય તો એક તો બાળક જે સહજ રીતે જે વસ્તુ આપી શકાય એવું હોય, બાળકને નુકસાન કરે એમ ના હોય, એ બધી વસ્તુઓ આપવાની. 80-90% વસ્તુઓ એવી હોય કે જે આપી શકાય એવી હોય છે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નથી બાળક ઉપર. એટલે એ જ્યારે કરશું આપણે, એને જે સહજ આપી શકાય એવું છે એ વસ્તુ આપણે એને આપશું, એટલે એને જીદ કરવાની જરૂર નહીં પડે. અને એ જીદ કરે ને પછી આપણે આપીએ, એના કારણે જે જીદ મજબૂત થઈ રહી છે એ અટકી જશે. હવે જે નથી 10% આપવાની, એ 10% એ જીદ કરે તો પણ નથી આપવાની. કારણ કે જીદ કરે ત્યારે એને કંઈ મળે છે, ત્યારે જીદનું વર્તન છે રેઇનફોર્સ થાય છે, એ મજબૂત બને છે. એટલે જીદ કરે તો પણ નથી આપવાની. હવે એવા જ 4 એવી રીતો છે કે જેના કારણે આપણે બાળકનું વર્તન બદલી શકીએ, એટલે વર્તન પરિવર્તનની રીતો. તેમાંની એક રીત છે પોઝિટિવ રેઇનફોર્સમેન્ટ, કે બાળક કંઈ પણ સારું કરે તેની નોંધ લેવાની, શાબાશી આપવાની, એને બચી કરવાની, આ બધી વસ્તુઓ કરીએ એટલે બાળક એ વર્તન રિપીટ કરશે. કારણ કે એને પણ કોઈ પણ માણસને કોઈ પ્રશંસા કરે, કદર કરે, એની નોંધ લેવા એ બધાને ગમતું હોય છે, આપણને બધાને ગમે છે, એમ જ બાળકને ગમતું હોય છે. એટલે આ જે એપ્રિશિએશન છે એના માધ્યમથી, કદર કરવાના માધ્યમથી, એની પ્રશંસા કરવાના માધ્યમથી, એની નોંધ લેવાના માધ્યમથી બાળકનું ઘણું બધું વર્તન આપણે બદલી શકીએ છીએ. બીજું છે નેગેટિવ એન્ફોર્સમેન્ટ. એનો સરસ દાખલો આ ચારે વસ્તુ છે ને, હું આપણા બીએન દસ્તુર કરીને કોલમિસ્ટ છે, એમના મેનેજમેન્ટના પુસ્તકમાંથી એમણે કાઢેલી વસ્તુ, એમની પાસેથી આ વસ્તુ શીખ્યો છું. તો બીજી નેગેટિવ એન્ફોર્સમેન્ટ છે. એટલે એમણે એવું કીધું કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, એમણે આપેલો દાખલો જ હું તમને કહું છું, કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને જે વિદ્યાર્થી આમ ચોપડીની અંદર મોઢું રાખીને બેઠો હોય એને શિક્ષક ના પૂછે, અથવા વાંચવાનો ડોળ કરી રહ્યો છે એને શિક્ષક ઊભો ના કરે જવાબ આપવા માટે, તો એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થયું. કે જે માણસ નેગેટિવ વર્તન, આપણે અસ્વીકૃત વર્તન છે એ વર્તનને આપણે છૂટ આપીએ છીએ, બરાબર, એવું કરવાથી એને અમુક વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે, ત્યારે એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થાય છે, બરાબર છે. ત્રીજું છે પનિશમેન્ટ, જે આપણે બધા મા બાપ એનો અનુભવ જાણે છે અને એનું પરિણામ કંઈ નથી આવતું એની બધાને ખબર છે. એટલે જ આપણી જે પનિશમેન્ટ છે ને એનું પ્રમાણ વધતું જાય, 1 થપ્પડથી 2 થપ્પડ 3, અને પછી મા બાપ પછી એવી ફરિયાદ લઈને આવે કે બાળક રીઢું થઈ જાય છે. એટલે કારણ કે પનિશમેન્ટ રિઝલ્ટ આપવાની જ નથી, એટલે એ વાત તો, એ દાખલો તો ભૂલી જ જવાનો છે. આપણે બહુ લાંબો સમય નથી, નહીતર એની ઘણી બધી વાતો થઈ શકી હોય, પણ પનિશમેન્ટમાંથી રિઝલ્ટ નહીં આવે. ચોથું છે નિર્મૂલન નાના બાળકના કિસ્સાની અંદર, કે એમાં નિર્મૂલનમાં એવું છે કે બાળક ગમે તેટલું જીદ કરે પણ એ વસ્તુ ખોટી છે તો આપણે એની છૂટ નથી જ આપવાની. એ ધમ પછાડા કરે, વસ્તુ ફેંકી દે, પગ પછાડે, આળોટે, કંઈ પણ કરે. એટલે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે એવું એકવાર થાય, એટલે અવારનવાર આવું બહુ રડી લેતી, એટલે બહુ રડે એટલે આપણે થાકીને એને વસ્તુ આપે, અથવા વસ્તુ તો ખાસ વસ્તુ કરતાં પણ એનું કયું આપણે કરીએ એમ. તો એકવાર અમે એને 45 મિનિટ સુધી રડવા દીધેલી, અને આ નિર્મૂલન છે. પેલું દસ્તુર સાહેબ પાસેથી 4 શીખેલો એ મારા જીવનમાં મેં એને અમલમાં મૂકી, નિર્મૂલન, એક્સટિંક્શન, એ વર્તન કાયમી ધોરણે બંધ કરી દેવાનું. એટલે 45 મિનિટ સુધી રડી, આપણું બાળક 45 મિનિટ રડતું એટલે આપણો જીવ કપાઈ જાય, અમારો પણ કપાઈ જતો હતો, પણ છતાંય અમે હિંમત રાખી અને એને 45 મિનિટ રડવા દીધી એટલે એનું વર્તન બદલાઈ ગયું. એટલે આ જીદનું વર્તન. બીજું, બાળક સામે આપણે જીદ નહીં કરવાની, એમ કે આમ કરવું છે એટલે આપણે ના પડીએ, એટલે બંનેની જીદ છે. એટલે આપણે જો જીદ કરીએ તો સામે બાળક પણ જીદ કરે, એટલે ઘરમાં પણ જીદનો માહોલ ના હોય એ જોવાનું. બીજું, ઘણી બધી વસ્તુઓ પ્રસ્તાવના માધ્યમથી કરી શકાય, આમ જ કરવું જરૂર નથી. નિશાળથી આવ્યા એટલે અત્યારે ને અત્યારે ગૃહ કાર્ય કરવું એવું જરૂરી નથી. આપણે ક્યારે કરશું ગૃહ કાર્ય, પહેલાં કરવું છે કે પછી કરશું? એટલે એ જ બાળક, આપણી ઈચ્છા એવી પહેલાં બાળક ગૃહ કાર્ય કરી લે તો નિરાતે પછી રમી શકે, પણ જો આપણે એમ કહીશું કે હાલને હાલ કરી દે તો એ બાળકને એમાં આઝાદીનો અનુભવ નહીં થાય, એટલે એ પહેલાં રમવા જવાનું પસંદ કરશે. નાનું બાળક હોય એટલે એની ગંભીરતા પણ ના હોય, એને મતલબ ગૃહ કાર્યની જવાબદારીનું પણ ભાન ના હોય. બીજા દિવસે સવારે જ્યારે શિક્ષક ખીજાય અથવા તો માગે ત્યારે ખબર પડે. એટલે પણ જો તમે એમ કહેશો કે આપણે પહેલાં રમવું છે કે પહેલાં ગૃહ કાર્ય કરવું છે, તો એ બાળક ધીરે ધીરે જાતે ગૃહ કાર્ય કરતા થશે. અથવા આપણે એમ કહીએ કે પહેલાં ગૃહ કાર્ય કરીને પછી નિરાતે તારે છેક સુધી રમવાનું રાખીએ તો કેવું, બરાબર? આપણે એને એમ કહીએ છીએ કે તું અત્યારે પહેલાં ગૃહ કાર્ય કરી દે એટલે પછી તને રમવાની છૂટ મળે, આવું આપણે કારણ આપીએ છીએ. એના કરતાં આપણી ભાષા ખાલી બદલીએ કે અત્યારે આપણે ગૃહ કાર્ય કરી લઈએ અને પછી રમવા જઈએ તો કેવું,

એમાં એને આઝાદીનો અનુભવ થશે અને એના કારણે એની નિર્ણય શક્તિ પણ વધશે. એટલે આ રીતે જો આપણે પ્રસ્તાવનો માહોલ રાખશું તો પણ બાળક જીદ નહીં કરે. અને બાળક સાથે બધી વાત પણ કરવાની. ધારો કે આપણે જીદ કરતું બાળકને કર્યું છે કે જે ખોટી ના માગે ત્યાં સુધી, એ જીદ ના કરે ત્યાં સુધી આપણે વસ્તુ ના આપીએ, અને જીદ કરે પછી આપણે આપીએ, તો આપણે બાળકને કહી પણ શકીએ કે અમે અત્યાર સુધી આવું કર્યું છે ને એના કારણે તને જીદ કરવાની ટેવ પડી ગઈ છે, હવે આપણે આવું નહીં કરીએ. બરાબર છે, હવે આપણે આવું નહીં કરીએ. તારી જે કામ તને જે સહેલાઈથી આપી શકાય એવી વસ્તુ છે અમે આપી જ દઈશું, અને જે નહીં આપી શકાતી હોય એ તું જીદ કરીશ તો પણ નહીં આપી, કારણ કે એનાથી તને નુકસાન થાય છે. અને આપણે બાબત કહી પણ શકીએ કે આવું કરવાથી તને આવું નુકસાન થાય છે. આના કારણે જે સંવાદ રચાશે ને એના કારણે તમારા બાળકો સાથેના સંબંધો આખા બદલાઈ જશે. અને જ્યારે બાળક એ ટીનેજમાં જશે, કારણ કે મુખ્ય સમસ્યા મા બાપને શું થાય છે, મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે બાળક જ્યારે નાનું હોય તો થપ્પડ મારીએ ત્યારે પણ આપણી સાડીનો છેડો પકડતું હોય, ત્યારે આપણે બાળુછીનની જરા પણ ધ્યાન ના રાખીએ. આપણા પોતાના જીવનમાં પણ એટલી અસ્ત વ્યસ્તતા હોય, સમયનો બગાડ હોય, જે બધું ના કરવાનું હોય એ બધું આપણે કરતા હોઈએ. અને પછી જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે, 12-13-14 વર્ષનું થાય, ત્યારે આપણે એકદમ જાગીએ અને ત્યારે બહુ બધી સમસ્યા થતી હોય છે. એટલે જો આ સંવાદની ટેવ આપણે અત્યારે બાળપણથી પાડીશું તો એની જબરજસ્ત આપણને લાભ આગળ જતાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે થશે. સંવાદની વાત આવી છે તો એક સાંભળેલો અનુભવ તમને કહું. દસુ સાહેબની જ વાત કરું. દસુ સાહેબ કદાચ અત્યારે ઉંમર એમની 75-80 વર્ષ હશે. તેમણે એવું કીધું, મારી દીકરી 6 મહિનાની હતી ને ત્યારે મેં દીકરીને સાથે કંઈક જૂઠું બોલ્યું. 6 મહિનાની દીકરી એટલે એને કંઈ સમજ ના પડે. તો કે મારી માએ મને એમ કીધું કે દસ્તુર તું આની સામે જૂઠું કેમ બોલે છે, તો કે એને ક્યાં ખબર પડે છે. બરાબર છે, તો એમ કે એને તો ખબર પડે કે ના પડે. મારો અનુભવ તો છે કે બાળકને ખબર પણ પડતી હોય છે. હું તમને કહીશ કે આગળ જતા તક મળશે તો. પણ એને એમની માતાએ જે કીધું એવું કીધું કે એને તો ખબર પડે કે ના પડે, પણ તને જૂઠું બોલવાની ટેવ પડી જશે. એટલે આપણે જે બાળક સાથેનો જે સંવાદ સાધવાનો છે અથવા જે એટલે જે જે કરવાનું છે, બધી જ વસ્તુઓ આપણે બચપણથી કરવાની ચાલુ કરશું ને તો આપણે પણ મા બાપ તરીકે ઘડાઈશું. અને ન કરવાની વસ્તુઓ ચાલુ રાખશું ને તો એની આદતો આપણને છોડવી પણ બહુ મુશ્કેલ પડશે. અને એકચ્યુઅલી મા બાપનો જે જન્મ છે એ બાળકના જન્મની સાથે જ થતો હોય છે. એટલે જેમ બાળક પેલું બેસતા શીખે છે, ઊભું થતાં શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે અને પછી એકડો લખતા શીખે છે, એમ આપણે પણ પહેલા દિવસથી આ બધી જ વસ્તુઓ વન બાય વન શીખવાની હોય છે. અને એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ બાળક પોતે છે. દાખલા તરીકે મેં તમને કીધું કે હું, મને યાદ છે કે હું ખાલી આ જે મને પેલું ખબર પડી કે બાળુ છે આટલો મહત્વનો છે, મેં પેલો સ્ટીફન કોવીનો દાખલો કીધો કે આપણી મા બાપ તરીકેની ભૂમિકા પરમેનન્ટ છે અને ઓફિસની ભૂમિકા આપણી હંગામી છે. તો એ ખબર પડી પછી હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં ગણીને 1-2 કલાક મેં કંઈક વાંચ્યું હશે. પછી મેં બધું જે શીખ્યું એ બધું એના ઉછેરમાં જ શીખ્યું. અને પછી એ લગભગ 10-1 વર્ષની ઉંમર એની થઈ, એ 4th વર્ષમાં પ્રવેશી ત્યારે મેં શીખવાનું શરૂ કર્યું. અને 10 વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી મેં પુસ્તકો પણ લખી દીધા, 2-3 પુસ્તકો પણ મારા પ્રકાશિત થઈ ગયા. અને એ વખતે મને જ્યોતિબેન થાનકીનું પેલું દેવ શિશુના ઘડવૈયા પુસ્તક મળ્યું અને એ પુસ્તક મેં વાંચ્યું તો મને એમ થયું કે એ પુસ્તકમાં જે લખ્યું છે અથવા મેં જે બધું, જાણે કે મેં એમના પુસ્તકમાંથી ઉઠાંતરી કરી હોય એવું કોપી એમાંથી મને લાગી. તો મેં તો એમનું પુસ્તક વાંચ્યું પણ નહોતું, મેં બીજા કોઈ પણ પુસ્તકો નહોતા વાંચ્યા, પણ હું જે બાળ ઉછેર કરતાં કરતાં જે શીખ્યો હતો એ બાળ ઉછેરના સિદ્ધાંતો જ હતા. એટલે હું કંઈ બોલું છું કે મારા પ્રશ્નો તમે સાંભળો છો એના કરતાં તમે જેમ કરતા જશો ને અને એ તમે જે શીખશો ને એ એકદમ મૂલ્યવાન રહેશે. એમાં તમે પણ ઘડાશો, તમારું બાળક પણ ઘડાશે અને એ સંબંધ આપણા મા બાપ તરીકેના આપણા છેલ્લા શ્વાસ સુધી ટકશે. એટલું જ નહીં, આપણે એ જે આપણા બાળકોને એ આ જે આપશું એ બીજી પેઢીમાં પણ જશે અને સદીઓ સુધી ટકશે એમ મારું કહેવું.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે હું તમને ગુજરાતમાં આવેલ એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં માનતા પૂરી કરવા માટે લોકો રાત્રે અંધારામાં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પણ પહાડ ચડતા હોય છે. હા, હું વાત કરી રહી છું ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં અંબાજી જવાના રસ્તે જલોત્રા ગામ નજીક આવેલ ગુરુના ભોખરાની. આ પવિત્ર જગ્યાએ ગુરુ ધુંધલીનાથની 32 મણ વજનની મૂર્તિ છે, જે 1942 મોતીરામ ગુરુએ બનાવરાવી હતી. કહેવાય છે વર્ષો પહેલા આ મૂર્તિને નજીકના 5 ગામોના લોકોએ મળી 7 કલાકમાં ગુરુના ભોખરા ઉપર આવેલ ગુરુની ગુફામાં પહોંચાડી હતી. અને આ કામ સ્વયં ગુરુ ધુંધળીનાથે ગુરુ મોતીરામનું રૂપ ધારણ કરીને સંપન્ન કર્યું હોવાનું પણ મનાય છે. આ સંદર્ભે એવી લોકવાયકા છે કે વર્ષો પહેલા ગુરુ ધુંધળીનાથે આ ભોખરા ઉપર રહીને અઘોર તપ કરી સિદ્ધિ હાંસલ કરી હતી. ગુરુના ભોખરાની આસપાસના ગામોના લોકો દર્શન કરવા તેમજ માનતા પૂરી કરવા આ કપરું ચઢાણ પણ ચડતા હોય છે. પરંતુ ત્યાં પહોંચવું કેવી રીતે ને કેમ વધારે રાત્રે જ લોકો અહીં ચડે છે એ જાણવા માટે જોડાયેલ રહો મારી સફરમાં. અને આ જગ્યાનો ફૂલ વ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યુંકી સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હવે લોકોને પૂછ્યા બાદ જાણવા મળ્યું કે જેઠ મહિનાના ચાર સોમવારે અહીં દૂર દૂરથી લોકો બાધા માનતા પૂરી કરવા માટે તેમજ પહેલા પુત્ર પ્રસંગે લોટનો પ્રસાદ ચડાવવા માટે આવતા હોય છે. જેઠ મહિનાની અત્યંત ગરમીને સહન ના કરવી પડે તે માટે ભક્તો રાત્રિથી ચડવાનું શરૂ કરી દે છે. મોટા પથ્થરો ખાડા ટેકરા વાળું આ ચડાણ બિલકુલ સહેલું નથી, પરંતુ ગુરુનો સાચ અને મહિમા એટલો છે કે ભલભલા લોકો ગુરુનું નામ લઈને પહાડ ચડી જાય છે. વચ્ચે વચ્ચે તમને સાંકળ બાંધેલ લોખંડની સીડીઓ પણ જોવા મળશે. વર્ષો પહેલા તો પાણીની સુવિધા પણ નથી, પરંતુ હવે નજીકના ગામો દ્વારા ઉપર 2-3 જગ્યા પર પીવાના પાણીની સુવિધા, સુવાની સુવિધા તેમજ ચાની સુવિધા પણ મળી રહે છે. ગુરુના બોખરા ઉપર જવાના 2 રસ્તા છે, એક તરફ કર્માવદની તળેટી તેમજ બીજી તરફ પાણિયારી ગામની તળેટી. રસ્તા પર આવતા તીર માર્ગદર્શક તો બનતા હોય છે, તો પણ જો તમે પ્રથમ વાર જતા હોય તો ત્યાં જવાનો સમય રસ્તો બધું લોકલ કે ગાઈડને પૂછીને જોડે રાખીને જાણીને જ જવું. હવે આટલું કપરું ચડાણનો થાક ગુરુના દર્શન કરીને દૂર તો થઈ જ જાય છે, સાથે આટલી ઊંચાઈ પર બેસીને સૂર્યોદય જોઈને મન મંત્ર મુક્ત પણ થઈ જાય છે. જય ગુરુદેવ. મળીએ આવતા સફરમાં, અને આ જગ્યાનો ફૂલ બ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હમણાં ઉત્તરાખંડ કેદારનાથના દર્શન કરવા ઘણા ભક્તો પહોંચ્યા છે, પરંતુ હું તમને એમ કહું કે ગુજરાતમાં પણ એક પૌરાણિક કેદારનાથ ટેમ્પલ છે, જ્યાં તમે પહાડ ચડીને અને ટ્રેક કરીને જ પહોંચી શકો, તો તમે માનશો? તો ચાલો આજે તમને લઈ જાઉં ગુજરાતમાં આવેલ જેસોર હિલ્સ પર બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન કરવા. ચોમાસામાં જ્યાં સ્વર્ગની અનુભૂતિ થાય, નદી તળાવ ઝરણા ઝાડ પાનનો સંગમ જ્યાં મળે, જ્યાં ધ્યાન મગ્ન ઘણા સાધુ સંતો જોવા મળે એવો આ માહોલ. એમ તો ગુજરાત રાજ્યમાં જેસોર હિલ્સ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. શ્રાવણ મહિનામાં તેમજ શિવરાત્રિમાં હજારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. ચોમાસુ તેમજ શિયાળુ બેસ્ટ વેધર છે આ જગ્યાની મુલાકાત માટે. અમદાવાદથી આશરે 4 કલાક થાય જ્યાં પહોંચતા અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ મહાદેવના દર્શન કરવા તમે પાલનપુર ઇકબાલગઢ થઈને પહોંચી શકો છો. વધારે માહિતી માટે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હવે આજે તમને જે જગ્યાની સફર પર લઈ જવાની છું એ સિરિયસલી બહુ જોરદાર છે. તમને આ સફરમાં જંગલ, ઝરણા, પહાડ, ગુફા અને ગુફામાં સિક્રેટ પાણીનો ધોધ અને બીજું ઘણું બધું જોવા મળશે. હું વાત કરી રહી છું કરબેશ્વર મહાદેવની ગુફાઓની, જે આવેલી છે અત્યંત રમણીય જગ્યા પર. બનાસકાંઠાના છાપરા ગામથી ટ્રેકિંગની શરૂઆત થાય. વરસાદની ઋતુમાં જ્યાં જમીનના પટ્ટા પર નદી જીવંત થાય એને પાર કરી જંગલોથી થઈ નદીઓ તરી પહાડ પાર કરવાનો હોય અને પછી તમે પહોંચો આ ગુફાઓ સુધી. ગુજરાતમાં આવેલ આ બનાસકાંઠા જિલ્લાને

વર્ષા ઋતુની કુદરતી બક્ષિશ છે. અહીંયા આવેલા સ્થળો એક્સપ્લોર કરવા લાયક છે, પરંતુ આ બધી જગ્યાઓએ લોકલ ગાઈડ કે એક્સપર્ટ વગર જવું હિતાવહ નથી. તેથી તમને ક્યારે આ ગર્ભેશ્વર મહાદેવની ગુફાઓ સુધી ટ્રેક કરવાનું મન થાય તો છાપરા ગામના લોકલ્સનો સંપર્ક કરી શકો છો. ચાલો આવી યુનિક એન્ડ સુંદર ટ્રેકિંગ પ્લેસની જાણકારી હું લાવતી રહીશ. તમે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

આજે હું તમને એક એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં પહોંચતાની સાથે જ એ જગ્યાની ખૂબસૂરતી તમારા સુધી પહોંચી જશે, જ્યાંનો રસ્તો તમને બે ઘડી રોકવા પર મજબૂર કરી દેશે. હું વાત કરી રહી છું પાણિયારી આશ્રમની. પાલનપુરથી લગભગ 18 કિલોમીટર દૂર જલોત્રાથી આગળ મુમનવાસ નજીક પડે પાણિયારી આશ્રમ. ત્યાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ડુંગર ઉપર વૃક્ષોની લીલી ચાદર પથરાઈ જાય, પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠે, જ્યાં વરસાદના આગમનથી ઝરણા અને ધોધ ઉમટી પડે એવી આ અલૌકિક જગ્યા, જ્યાંથી નજીક ગુરુ ધુંધલેમલ મહારાજનો ભોંકરો આવે, જ્યાંનું ચડાણ ઘણું કપરું પરંતુ માનતા માનેલ ઘણા ભક્તો આ મુશ્કેલ ચડાણને પણ પાર કરે છે. માનતા પૂરી કરી ભોજન માટે લોકો અહીં ભેગા થતા હોય છે. આ સુંદર રમણીય જગ્યામાં રહેવા તેમજ જમવાની પણ વ્યવસ્થા છે. વિચારી ન શકાય એટલી ખૂબસૂરતી આ જગ્યાને મળેલ છે. આ જગ્યા સાથે જોડાયેલ ઇતિહાસની પણ વાતો કરીશું આવતા વિડીયોમાં. જોડાયેલ રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

એક એવો ઐતિહાસિક સ્થળ જે સ્થળ વિશે કહેવાય છે કે અહીંના પર્વત પરથી વર્ષો અગાઉ મોગલોના ત્રાસથી આ વિસ્તારની રાણીઓએ દેહ ત્યાગ કર્યો હતો અને તેથી જ આ જગ્યાનું નામ રાણી ટૂંક પડ્યા હોવાનું પણ મનાય છે. તો ચાલો તમને લઈ જાઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામ નજીક આવેલ સ્થળ રાણી ટૂંક. વરસાદી ઋતુમાં જ્યાં વનરાજી ખીલી ઉઠે, સીડીઓ ચડીને જ્યાં પહોંચી શકાય, ત્યાં પર્વત પર આવેલ છે આમલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આટલી ઊંચાઈથી નજીકના ગામનો માહોલ જોઈએ એટલે મસ્ત જ લાગે. રાણી ટૂંક વર્ષા ઋતુમાં બનાસકાંઠાના અદ્ભુત સ્થળોમાં સ્થાન પામે છે, પરંતુ આ વરસાદી સ્થળોને સાચવવાની જિમ્મેદારી પણ આપણી જ હોવી જોઈએ. ચાલો ફરી મળીશ એક નવા સફર સાથે. જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, જેને લખી છે સુધા મૂર્તિએ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર નવલકથાના છેલ્લા અંશમાં આપણે એ વાત સુધી અટક્યા હતા કે શ્યામ ભારત આવ્યો, ત્યાંના હવાફેર અને પાણી બદલાવાથી એને પેટમાં દુખાવો થાય છે અને એનો એક મિત્ર કોલેજનો રવિચંદ્ર, જે ડૉક્ટર બન્યો હતો, ત્યાં એના મળવાના બહાને અને પોતાના દર્દના ઇલાજ માટે તે પહોંચે છે. અને પછી શું થાય છે એ વાત આપણે આજના એપિસોડમાં માણવાની છે. કહે છે ને કે વિદેશ ગમન અને વિદેશની પોતાની જીવનચર્યા એ પાછા સ્વદેશ આવતા ગમે તેટલા તમને લાગણીવશ થઈ અને અપનાવવા જાઓ ત્યારે શારીરિક અને આબોહવાના ફેરફાર તેમ કરવા દેતા નથી. દરેક માટી અને દરેક હવામાનની પોતાની એક ઓળખ હોય છે, એમ લાગણીઓ અને સંબંધોની પણ એક અલાયદી ઓળખ હોય છે. આવા જ સંબંધો વિશેની ચર્ચા કરતી આ નવલકથાના અંશોને હું આપ સૌ સુધી પહોંચાડું છું. તો આવો, હવે સમય થયો છે એક ગીતના વિરામનો. વિરામ બાદ હું આ વાર્તાને, આ નવલકથાના અંશોને આગળ વધારીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે એઆરની સાથે, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર.

રવિચંદ્ર પાસે તે પહોંચે છે, એટલે કે શ્યામ. અને રવિ પણ તેને જોઈને ખુશ થયો. તેના પેટની તપાસ કરતા કરતા રવિએ પૂછ્યું, કેમ ભાઈ, કેવું લાગ્યું અમેરિકા? અમેરિકા સારું તો છે, પણ મારા પેટને માટે એમ ન કહી શકાય. શું તું તેને ઠેકાણે પાડી દેશે? છોકરીઓ જોવાના બહાને ટનબંધ મીઠાઈઓ ઉડાવી છે કે શું? રવિ હસ્યો. બહારનું પાણી હવે પીતો નહીં, માત્ર મિનરલ વોટર જ પીજે. અને હા, લે, આ ગોળીઓ લઈ લેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે ARના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. અને આ નવલકથાના રચયિતા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારી ફી કેટલી છે? શ્યામે પૂછ્યું. જવા દેને યાર, તારા જેવા ડોલર ડ્યુડ પાસેથી શું હું રૂપિયા લઈશ? ના, તારે ફી તો લેવી જ પડશે. મને આ પસંદ નથી. અમેરિકામાં હું એક વાત શીખ્યો છું, કોઈની પાસેથી મફતમાં કોઈ સેવા લેવી નહીં. એક મિનિટ ચૂપ રહીને રવિએ ખભા ઉલાળતા કહ્યું, ઓકે, તું કહે જ છે તો મારી ફી 100 રૂપિયા. શ્યામે 100ની નોટ તેના હાથમાં મૂકી. ભલે ત્યારે, હવે હું નીકળું. પાછા હવે ક્યારે મળીશું? તારા લગ્ન પ્રસંગે, રવિએ તરત જ કહ્યું. અને જો તે રવિવારે હોય તો જ. સાચું કહું છું, મને નવાઈ લાગે છે કે શા માટે મારે આટલી મહેનત કરવી પડે છે. હું ઇજનેર બન્યો હોત તો વધારે સારું થાત. અમેરિકા વસવાટ તો કરી શકત, કેટલા આરામમાં ત્યાં હોત. અહીંના આ સરકસથી તો હવે વાજ આવી ગયો છું. જીવનમાં આપણને હંમેશા વિદેશની નીતિ અને વિદેશની લાઈફ સારી લાગે છે, પણ એમાં કેટલી હકીકત છે એ તો ત્યાં પહોંચેલા લોકો જ કહી શકે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

શ્યામ બહાર આવતા મલકાતો હતો. તેને નોકરી અને અમેરિકાનો વસવાટ આ બંને બાબતો એવી હતી કે જે ભલભલાને ઈર્ષા જગાડતી હતી. કૃષ્ણકાંત એક સરાફ હતા અને ધનવાન પણ હતા. એક બે નહીં, તેમની પાસે ત્રણ તો મોટરો હતી. એક દીકરો હતો અને એક દીકરી હતી. એ દીકરી માટે યોગ્ય મુહૂર્તો શોધી રહ્યા હતા. શ્યામ ભારત આવ્યો તે અગાઉ જ તેમણે નીલાબાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાએ સાંભળ્યું હતું કે કૃષ્ણકાંત ખૂબ જ ધનવાન હતા. પણ કેટલા ધનવાન હતા તે તો જ્યારે તેમના ઘરની મુલાકાત તેમણે લીધી ત્યારે જ તેમને ખબર પડી શકી. શું વિશ્વભરમાં કૃષ્ણકાંતથી વધારે ધનવાન કોઈ હોઈ શકે? તેમણે ખૂબ આદરપૂર્વક અને નિષ્ઠાથી વિચાર્યું. ઘરમાં તેમની પાસે ચાંદીના વાસણો વપરાતા હતા. નાનકડું ઘર મંદિર જેમાં ઘરનો દીવો બિરાજમાન હતા તે પણ ચાંદીનું બનેલું હતું અને તેની કિનારીઓ પર સોનેરી પટ્ટીઓ ચોડી હતી. દેવી લક્ષ્મીના જેના પર ચાર હાથ હતા તેવા આ ઘરની એકની એક દીકરી હતી અનિતા. સાદા શબ્દોમાં કહીએ તો તે ખાસ દેખાવડી ન હતી, પણ તેનું વર્તન કૂણું અને શિષ્ટ તો જણાયું હતું. વધુ મહત્વની વાત એ હતી કે તેનું શરીર અનેક પ્રકારના અને જાત જાતના કિંમતી દાગીનાઓથી લચી પડ્યું હતું. તેના હાથમાં 16-16 તો સોનાની બંગડીઓ હતી. એટલું ઓછું હોય તો તેમાં વચ્ચે વચ્ચે હીરાની પણ બંગડીઓ હતી અને ઘણી બધી ચેઇનના ભારથી તેનું ગળું નમી પડ્યું હતું. ખૂબ જ મોંઘી કાંજીવરમની રેશમી સાડી અને ઝળહળતી મોટી બધી સોનેરી કોરથી ચિત્ર સંપૂર્ણ થતું હતું. અને એવી જ તો બહુ કદાચ નીલાબાને ગમતી હતી, એમના સપનાની રાણી હતી. શું થશે એ વાતને આપણે વિરામ બાદ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ખૂબ જ યોગ્ય રીતે અંજાઈ ગયેલા નીલાબા અને સુરભીએ વિચાર્યું, જો શ્યામ આ કન્યા પસંદ કરે તો બહુ સારું. કૃષ્ણકાંત નવસારીમાં ચીકુ વગેરેની મોટી વાડી ધરાવતા હતા. નીલાબા, મનહરલાલ અને સુરભીને પણ તેણે તે વાડીએ પધારવા આમંત્રણ આપ્યું. મનહરલાલે તો સીધી ના જ પાડી દીધી. નીલા કશું ગોઠવાય નહીં તે પહેલાં મારે નથી જવું. વળી મારા મનમાં કોઈ આશા કે નિશ્ચિત કામ કરી લેવાની ભાવના સાથે મને આમ ક્યાંય જવું ગમતું નથી. તમારે બંનેને જે કરવું હોય તે કરો, પણ હું તો ત્યાં ચોક્કસ નથી આવવાનો. આ એક અલગ સ્વભાવ હતો મનહરલાલનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા અને તેના અંશોને, જેના રચયિતા છે સુધામૂર્તિ અને જે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું એટલે કે આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. કેટલા જૂના વિચારના છો તમે, નીલાબા બબડ્યા. તેમણે આપણને આમંત્રણ આપ્યું છે અને જો જઈશું નહીં તો આપણે તેઓ કેટલા બધા અભિમાની એવું તેઓ ગણશે. હું મારી સાથે સુરભીને લઈ જઈશ. આમ તે બંને નવસારી ગયા અને બે દિવસ રહ્યા અને તેમને મળેલી આગતા સ્વાગતાથી સંપૂર્ણ રીતે ખુશ થતા રહ્યા. પાછા ફરતા વળી તેમને બંનેને એક સુંદર રેશમી સાડીની ભેટ પણ મળી. પાછા ફરીને નીલાબાએ જાહેર કર્યું, આ બે જ દિવસમાં સુરભી અને અનિતા તો જાણે બહેનો જ બની ગઈ છે. પણ આ બધું ઇતિહાસ બની ચૂક્યું હતું. વાસ્તવિક પરિણામ એ હતું કે શ્યામની પસંદગી માટે તૈયાર કરેલી ચાર કન્યાની યાદીમાં અનિતાનું નામ મોખરે મુકાયું. નીલાબાને તો તે જ કન્યા પસંદ પડી ચૂકી હતી. તેમણે શ્યામને કહ્યું, તું સુરભીની સાથે ત્યાં જા અને કન્યા જોઈ લે. અમે તો તેમનું ઘર, વર્તણૂક અને રીત રસમ બધું જોઈ લીધું છે. મને લાગે છે કે દરેક દ્રષ્ટિએ આ પ્રસ્તાવ બહુ સારો છે. તે લોકો નરમ અને સારા માણસો છે અને આટલા બધા ધનના માલિક હોવા છતાં તેનું જરા સરખું અભિમાન નથી. સંબંધોની શરૂઆત તો કદાચ આવી રીતે જ થતી હોય છે, પણ ભવિષ્યમાં એ માણસોની મનની વાત પાછળથી કળાતી હોય છે. શું એવું જ થશે? એ વાત જાણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. ફિર આમ બાત, ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મને રિક્ષા માટે 100 રૂપિયાનું પરચુરણ જોઈશે, શ્યામે કહ્યું. ઓરડામાં ગિરીશ હાજર હતો. તેણે હસીને કહ્યું, મોટાભાઈ અમદાવાદ હજી એટલું ખરાબ નથી. કૃષ્ણકાંતનું ઘર વિજયનગર જ છે, ત્યાં પહોંચવામાં એટલા બધા રૂપિયાની જરૂર નહીં પડે. હા, હું પણ એ સમજુ છું, શ્યામે કહ્યું. પણ આજે હું મારા મિત્ર ડૉક્ટર રવિચંદ્ર પાસે ગયો હતો. તેણે મને પેટને માટે કેટલીક ગોળીઓ આપી અને ખબર છે 100 રૂપિયા ફી લીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz અને તેના પર હું RJAR આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ખરેખર ગઈકાલે જ હું પણ તેમની પાસે ગયો હતો. મારું માથું બહુ દુખતું હતું, પણ મારી પાસે તેમના ફીના 40 રૂપિયા જ તેમણે માગ્યા હતા. શ્યામ સ્તબ્ધ બની ગયો. રવિએ તેની પાસે કેમ આટલા બધા રૂપિયાની ફી વસૂલી? સામાન્ય કરતાં બમણાથી વધારે? એટલા માટે જ ને કે હું હવે અમેરિકા રહું.

રવિને લાગ્યું હશે કે હવે શ્યામ તો ડોલરમાં કમાય છે, તો ડાક્ટરી તપાસના બદલામાં 1.5 ડોલર જેટલી જ ફી લેવામાં શું વાંધો? અમેરિકાના ધોરણોની તુલનામાં એ તો કંઈ જ ન કહેવાય. શ્યામને આ બનાવે ઊંડો વિચાર કરતો કરી મૂક્યો. શ્યામને લેવા કૃષ્ણકાંત પોતાની કારને મોકલે છે. ઝળહળતી ટ્યુબલાઇટ સાથે અનિતાના હીરાના કાપ જાણે હરીફાઈ કરી રહ્યા હતા, પણ મીનાક્ષીના આંતરિક ઝળહળાટ પાસે આ ઝળહળાટની કોઈ વિસાત ન હતી. કૃષ્ણકાંત અને પાર્વતી બહેન તેની સામે બેઠા હતા અને પોતાની દીકરી વિશેના તેના નિર્ણય અંગે રાહ જોઈ રહ્યા હતા. એ તો ચોક્કસ લાગતું હતું કે અનિતા કોઈ સામાન્ય છોકરી ન હતી. તેણે BSC ની ડિગ્રી લીધી હતી અને સિતાર પણ શીખી હતી. તેને ભરતકામ, ઇકેબાના, બાતિક અને એવી કેટલી વિવિધ હસ્તકલાઓ પણ હસ્તગત કરી હતી. ઇન્ટિરિયર ડેકોરેશન વિશે પણ તે જાણતી હતી. આમ એક પછી એક વિધાનો થતા ગયા, પણ થોડા જ સમયમાં શ્યામ કંટાળ્યો અને કૃષ્ણકાંતને તેણે સીધું જ પૂછ્યું, જો મારે તમારી દીકરી સાથે એકાંતમાં વાત કરવી છે, શું તેમાં તમને કોઈ વાંધો છે? તરત જ કૃષ્ણકાંતે આ વાત સ્વીકારી લીધી અને જલ્દી જ અનિતા અને શ્યામને એકલા મૂકી દેવામાં આવ્યા. અને હવે પછીની વાત જાણવા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

બંને એકાંતમાં મળ્યા. તેણે કહ્યું, હું જાણતો નથી કે મારા પરિવાર વિશે તમે કશું જાણો છો કે નહીં, પણ હું તમને મહત્વની વાતોથી વાકેફ કરવા માગું છું. પહેલું, મારી બહેનના લગ્નની જવાબદારી મારી ઉપર છે. બીજું, અમે ધનવાન નથી. આ બાબતોમાં સ્પષ્ટ રહેવું સારું એમ હું માનું છું. તેણે પૂછ્યું, તમે અમેરિકા રહેવા માગો છો કે પછી તમે પાછા આવવાનું ગોઠવવા ઈચ્છો છો? તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો રેડિયો પાલનપુર પર RJER સ્વરમાં, જે નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. વેલ, મારે અમેરિકા રહેવું છે, પણ તમારે એ જાણી લેવું જોઈએ કે અમેરિકામાં જીવન એકલવાયુ હોય છે. અમદાવાદની જેમ તમે ધારો ત્યાં મિત્રોને મળી શકો તેમ નથી થઈ શકતું. મિત્રો બનાવવાનું આવડતું હોય તો તમે ગમે ત્યાં મિત્રો બનાવી શકો, અનિતાએ જવાબ આપ્યો. બીજી એક વાત, તમે અહીં એક જ દીકરી છો. માતા પિતાને મળવા દર વર્ષે તમારે જો ભારત

હોય તો તે વાત મને પોષાય તેમ નથી. મને નથી લાગતું કે મારે દર વર્ષે અમદાવાદ આવવું જરૂરી છે. દૂર દૂર જેના લગ્ન થયા હોય, દિલ્હી કે કલકત્તામાં પણ, તે બધી છોકરીઓ પણ 2-3 વર્ષે કદાચ આવતી હોય છે. રોજ નથી આવતી કે દર વર્ષે નથી આવતી. ખેર, જો મારા માતા પિતાને મને વધુ વખત કે વારંવાર મળવા ઈચ્છા થતી હશે તો તેઓ પોતે જ ખર્ચ કરીને અમેરિકા આવી શકે છે.

અનિતા તેની પત્ની બનશે. અને હવે લગ્ન ગોઠવાવાની સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. બીજે જ અઠવાડિયે લગ્ન લેવાનું નક્કી થયું. નવા ઉત્સાહથી ઘર ગુંજવા લાગ્યું ને લગ્ન સુધી તૈયારીઓ વગરની દોડધામ કરવામાં વધુ સરળતા રહે તે માટે શ્યામે એક ખાનગી ટેક્સી જ રાખી લીધી. લગ્નના ખર્ચ માટે તેણે માતાને 1,00,000 રૂપિયા આપ્યા અને પોતાના 58 વર્ષની જિંદગીમાં આટલા બધા રૂપિયા એક સાથે તેની માતાએ ક્યારેય જોયા ન હતા તેવા નીલાબા તો ખુશ ખુશાલ થઈ ઉઠ્યા. હવે પછીની વાત આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરા, નીલાબાએ કહ્યું. બેટા શ્યામ, આ કન્યા પૈસાવાળાની દીકરી છે. આપણે તેને ઓછામાં ઓછી 5 ભારે સાડી અને 2 સોનાની ભંગડીઓ આપવી જોઈએ. બા, અમેરિકામાં કોઈ સાડી પહેરતું નથી. બસ 2 સાડી બહુ થઈ ગઈ. પણ હા, સુરભી, મીનાક્ષી અને તમારા માટે જરૂરથી સાડીઓ લેજો, કેમકે લગ્નના જુદા જુદા પ્રસંગે તે બધીની જરૂર પડશે ને. નીલાબાએ ખર્ચનો હિસાબ માંડ્યો તો જણાયું કે અનિતા માટે 2 સોનાની બંગડીઓ લેવાના પૂરતા પૈસા બચતા નહોતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જ્યારે ખર્ચના પૈસા ખૂટ્યા છે આ વાત તેમણે શ્યામને કહી તો તેણે વધુ પૈસા આપવાની ના પાડી દીધી. સોનાના દાગીના ખરીદવાની વાત જ જવા દો બા, અમેરિકામાં અહીંથી પણ વધુ સારી જ્વેલરી મળે છે. પણ નીલાબાને આ વાત ન ગમી. એટલા ધનવાન કુટુંબની છોકરીને તે 2 બંગડીઓ પણ ન આપી શકે. તેથી તેમણે પોતાની જ 2 જૂની બંગડીઓ તોડાવીને નવી ભાતની 2 બંગડીઓ બનાવડાવી, જે અનિતા માટે હતી. કોઈએ આ વાત ન જાણી સિવાય મીનાક્ષીએ. જે બધું ચાલી રહ્યું હતું તે મનોહરલાલને સહેજે પસંદ નહોતું આવતું. તેમનો અભિપ્રાય હતો કે કોઈ ધનિક સરાફના પરિવારની કન્યાને મન પૈસાની કશી કિંમત નહીં હોય. એટલું જ નહીં, વ્યાજે નાણાં ધીરવાની આખી વાત જ તેમને એક નૈતિક ગુના જેવી પ્રવૃત્તિ લાગતી હતી. તે એ સ્વીકારવામાં તકલીફ અનુભવતા હતા કે અનિતા કદી એક ગરીબ શિક્ષકના ઘર સાથે તાલમેલ બેસાડી શકે. હવે જ્યારે શ્યામ પણ લગ્ન માટે તૈયાર જ થઈ ગયો છે તો તેમાં વચ્ચે ન પડવું હિતાવહ રહેશે એમ તેમણે ધાર્યું. આમ તો એ ચૂપ જ રહેતા હતા, પણ નીલાબા એક જ રીતે ગરીબ શિક્ષકની પત્ની હોવા છતાં લગ્નના માટે જે ખર્ચા કરી રહ્યા હતા તે જોઈને તેઓ વિહ્વળ થઈ ઉઠતા હતા. તેમણે છેવટે જણાવ્યું કે મોટા પરિવર્તનની કરામત કેવળ ડોલરને કારણે શક્ય બની હતી. કોઈની એ પાસે અદ્ભુત કામકાજ કરાવી શકે તેવો આ ડોલર સમર્થ હતો અને જીવનમાં તે કરામત દેખાડી રહ્યો હતો. વાતને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ પણ ડોલરનો જાદુ સારી પીઠે જાણતો હતો. અમેરિકામાં પોતે બચાવેલા $3,000 પ્રકાશમાં આનંદથી પોતાની માતાને જોઈને તે પણ ખુશ હતો. હવે નીલાબા પોતાના બધા સગાઓને શર્મિંદા બનાવી શકશે, ઈર્ષાથી સળગતા જોઈ શકશે, તેમની માનહાનિ કોઈ કરી નહીં શકે અને તેમને મનની શાંતિ હરી લે તેવા કોઈ નિવેદનો નહીં મળે. આજ સુધીમાં તે મહેમાનોએ અથવા અન્ય સંબંધીઓએ કરેલા એક એક અપમાનનો બદલો લઈ શકશે. નીલાબા અત્યંત ખુશીનો અનુભવ

કરશે. આવા આકર્ષક દ્રશ્યો અને લાંબા સમયથી સેવેલા સ્વપ્નો હવે સંપૂર્ણ રીતે સાકાર થશે, કેવળ ડોલરની કૃપાદૃષ્ટિ અને શક્તિના વરદાનથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાનો દીકરો અમેરિકા રહેતો હતો અને તેમના દીકરાના પત્ની એક ધનાઢ્ય માણસની એકની એક દીકરી બનવાની હતી. સ્પષ્ટ હતું કે લગ્ન આ ધનના પ્રદર્શન જેવું ભવ્ય રીતે કરવામાં આવશે. આ વાત ધ્યાનમાં લઈને 3 દિવસના મોટા મોટા કાર્યક્રમો લગ્નવિધિ માટે ઉજવવાના હેતુથી ખૂબ જ શણગારાયેલો કાશીરામ હોલ પણ પસંદ થઈ ચૂક્યો. ઓહ, શું સરસ હતી એ ફૂલોની સઘળી સજાવટ અને સુમધુર સંગીતનો જાદુ તો ખરેખર અદ્ભુત જ હતો. રિસેપ્શન તો એટલું ભવ્ય હતું કે તેના વર્ણન માટે શબ્દો જ ન હતા. મોટાભાગના મહેમાન પણ ઈર્ષાના અગ્નિમાં બળી રહ્યા હોવા છતાં ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આવા લગ્નના માટે ખૂબ વિગતવાર આયોજન કરવાની જરૂર પડે છે અને ખૂબ કામ કરવું પડે છે. બહારનું બધું કામ ગિરીશે સંભાળ્યું જ્યારે મીનાક્ષી ઉપર ઘરકામનો બધો બોજો મુકાયો હતો. આ વરવહુની જોડી બહુ નજરે ચડતી નહોતી. તેઓ પશ્ચાદ ભૂમાં રહીને સખત મહેનત કરતા રહ્યા જેથી આખો પ્રસંગ સરળતાથી પાર પડે. પણ નીલાબા અને સુરભીની નજરે આ ન ચડ્યું. તેમની નજર તો અનિતા પર જઈને જ અટકી ગઈ હતી. એ જ જીવનનો ઘટનાક્રમ છે. શું થશે એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ડોલર વહુ નવલકથા એ આપ સૌને એટલા માટે હું કહી રહ્યો છું, એટલે કે આરજે એઆર રેડિયો પાલનપુર પરથી પ્રસારિત કરી રહ્યો છું. કારણ કે આજે પણ વિદેશ જવાની હોડમાં જે સંબંધોની વાતો હોય છે એ માણવા જેવી તમારે ને મારે એટલા માટે છે કે લાગણીઓ એમાં ગવાતી હોય છે. તો તમને આ નવલકથા કેવી લાગે છે એના પ્રતિભાવ અમને મોકલી આપો 9512-9966-88 પર, રેડિયો પાલનપુરના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, યુટ્યુબ, ગમે તે માધ્યમથી. આ સિવાય તમે અમને સંપર્ક કરી શકો છો રેડિયો ગાર્ડન પર, અમારી સાથે સતત જોડાયેલા રહી શકો છો અને અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને પર ઉપલબ્ધ છે. આ સિવાય પણ તમારા પ્રતિભાવ અને અમારા કાર્યક્રમો વિશેના અભિપ્રાય અમને મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં વધુ અંશો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશનને.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: खबर चोरी करेगा।
1: इसी बीच काशू यानी कशिका के पापा भी आ गए और पुलिस भी आ गई।
0: अरे कितना बहादुर बच्चा है, देखो तो सही इसको कशिका को।
2: हाँ वाह वाह वाह,
0: कमाल कर दिया, कमाल कर दिया इस बच्चे ने।
3: आज तो हमारी जान कशिका ने बचा ली, उनके पास तो बंदूक भी थी, चाकू भी था। मैं तो डरी गई थी।
4: ऐसे बच्चे होने चाहिए,
0: देखो ना सबकी जान
3: बहादुर है मेरी बच्ची।
1: अगले दिन कशिका की बहादुरी के चर्चे सबकी जुबान पर थे। मोहल्ले, रिश्तेदारों और स्कूल में कशिका की ही चर्चा हो रही थी। और जानते हो बच्चों, इस बहादुरी के लिए दिल्ली पुलिस की ओर से कशिका को 1000 रुपए का इनाम और प्रमाण पत्र मिला।
5: अभी आप सुन रहे थे कार्यक्रम बहादुर कशिका, और अब इसी के साथ हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
6: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
5: नमस्कार।
7: उमंग उमंग उमंग उमंग।
8: नमस्कार। पालमपुर बालवाणी में तमारु स्वागत छे। શ્રી હસમુખ પટેલ IPS એડિશનલ DGP અને મેનેજિંગ ડાયરેક્ટર પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સાથે આજે આપણે પેરેન્ટિંગ સંવાદ સાધીશું। તો શરૂ કરીએ છીએ બાલવાણી, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM।
9: આજકાલ બાળકો ખૂબ હાઈપર એક્ટિવ બની ગયા છે અને બહુ બધા માતા-પિતાની ફરિયાદ હોય છે કે મારું બાળક ખૂબ જીદ કરે છે, એને જે જોઈતું હોય તે બધું આપવું જ પડે છે, નહીતર એ શાંતિથી કામ પણ કરવા દેતા નથી। તો આવા બાળકોના ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ?
10: પહેલી વસ્તુ તો, એક તો આ પ્રશ્નમાં બે મુદ્દાઓ છે, એક છે હાઇપર એક્ટિવ અને બીજું જિદ્દી। આ બંને વસ્તુને આપણે જુદી જુદી રીતે લઈએ, અને બીજું બાળકો કામ નથી કરવા દેતા। તો જો બાળકો તમારો સમય માગતા હોય ને, તો એના જેવી તો કોઈ મોટી વાત નથી। અને આપણે દાખલા તરીકે જે માતા કે પિતા કામ નથી કરતા, અથવા તો માતા કામ નથી કરતી તો બધા દિવસ, અને પિતા કામ કરે છે તો રજાના દિવસ, એમાં જો બાળકો આપણને કામ ના કરવા દે તો પછી એ આપણા માટે ખુશીની વાત છે, અને એ તક આપણે ઝડપી લેવી જોઈએ, બાળકોની સાથે રહેવું જોઈએ। અને હું તો, મને યાદ છે કે મારી દીકરીની સાથે, એટલે આપણને એમ હોય ને કે ભાઈ દીકરી તો લગ્ન કરીને જતી રહેવાની છે, તો મારી દીકરીનો સાથ ના છૂટે ને, એના માટે થઈને ઘણા વર્ષો સુધી હું વિપશના કોર્સમાં નહોતો જતો। કારણ કે બાળકો પાસે આપણને સમય મળે એ તો બહુ આજના સમયમાં, આજના સમયમાં આપણી પાસે નિરાંત નથી, આપણે રોજ દોડાદોડી કરીએ છીએ। અને હું તમને કહું છું તો હું પણ એ સમયની સમસ્યાઓનો સામનો કરતો હોઉં છું। તો આપણે બાળકો પાસેની સમયની કોઈ પણ તક ઝડપી લેવી જોઈએ, એટલે બાળકો કામ નથી કરવા દેતા એ તો બહુ આનંદની વાત છે, અને બાળકો કામ ના કરવા દે એ કદાચ બહુ સારી વાત છે। મને યાદ છે કે હું જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપતો ને, તો મારી સાથે એક અજીત કોરડે કરીને, અમારા કરતાં એક વર્ષ પહેલાં એમણે પરીક્ષા આપેલી, અને મને તો આમ છાત્રાલયમાં રહેલો એટલે મને ઘરોનો બહુ અનુભવ પણ નહીં, પણ એમના ઘરે જાઉં ને તો હું એમની સાથે વાત કરતો હોઉં ને, તેમનો ભત્રીજો એના ખોળામાં બધું જ કરતો હોય, બરાબર। એ અજીતભાઈ તો લગ્ન પણ એ વખતે નહોતા કરેલા, અને છતાં એટલે મને બહુ આશ્ચર્ય થતું કે કેવી રીતે આ વાત કરી શકે છે। તો મને એમ થાય છે કે મા બાપે બાળક ઘરે હોય ત્યારે તો બાળકોની સાથે કામ રહેતા રહેતા બીજું કંઈ કામ કરવું હોય તો કરવાનું, એ રીતે એક તો બાળકો એક આવો અભિગમ આપણો હોવો જોઈએ। બીજી વાત હાઇપર એક્ટિવ, તો આપણે હાઇપર એક્ટિવ કોને કહીએ છીએ? બાળક સામાન્ય રીતે બહુ ઉર્જાવાન હોય છે, બાળક સતત કંઈકનું કંઈક કરતું જ હોય છે, બહુ આનંદની વાત છે, કારણ કે એની શીખવાની પ્રક્રિયા છે। મને યાદ છે કે મારી દીકરી નાની હતી ને, તો રાત્રે એ જાગી જાય તો રાત્રે ઉઠ્યા ભેગી જ એકદમ એક્ટિવ હોય, તો બહુ ખુશીની વાત છે કે બાળક, અને તમે જોશો કે મોટાભાગના બાળકોને રાત્રે સુવડાવવા પડે છે, કારણ કે એટલા બધા એ લોકો એક્ટિવ હોય છે, એટલે બાળકો એક્ટિવ હોવા એ તો બહુ સારી વાત છે। અને બીજી વાત કે આપણે હાઇપર એક્ટિવનું બાળકને લેબલ લગાડી દઈએ છીએ, એટલે હવે જે એક સામાન્ય બાબત હતી એક પ્રશ્ન તરીકે નક્કી થઈ ગયું, અને જ્યારે બાળકને કોઈ પણ લેબલ, આ તોફાની છે કે આ બહુ ડાયોડમરો છે કે આ શરમાળ છે કે આને બુદ્ધિ નથી કે આ બધું જે કંઈ કહીએ છીએ, એ લેબલ પછી એ લેબલ મુજબ બાળક જીવે છે, કારણ કે આપણે એ લેબલ આપી દીધું છે। એટલે હાઇપર એક્ટિવ તમને બાળક, કદાચ કોઈક બાળક, બહુ અપવાદરૂપ કિસ્સા હોય, 2-5% બાળકો એવા હોય છે કે જેની ઓવર એક્ટિવિટીને નિયંત્રિત કરવાની જરૂર હોય, બાકીના બધા જે બાળકો તો આપણને હાઇપર એક્ટિવ લાગે છે સહજ છે। મેં 2-3 કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં માતા પિતા બાળક પોતાનું બાળક વધારે પડતું એક્ટિવ હોય, મારી દીકરી તો બહુ શાંત છે એટલે હું એને જોઉં તો એ બાળકને જોઈને મને પણ એમ થાય કે આ આમ આપણને આમ થોડુંક આપણને પણ

જ આપણે ખૂટી જાય એવું લાગે, પણ એમાં મા બાપને મેં બહુ ધીરજથી એને હેન્ડલ કરતા જોયા છે, અને એના પરિણામે બાળકો મોટા થઈને ખૂબ આગળ વધ્યા છે એવું પણ મેં જોયું છે. એટલે એક તો આ હાઇપર એક્ટિવનું લેબલ નહીં આપવું, 2-5% જે બાળકો ઓવર એક્ટિવ છે એના માટે આપણે એ કરવું પડે કે આપણે પણ ઘરમાં શાંતિ કરવી પડે, ઘોંઘાટ છે, ટીવી છે, આ બધી વસ્તુઓ બંધ કરવી પડે, મોટેથી બોલવું છે, વધારે પડતું બોલવું છે, આ બધી વસ્તુઓ આપણી પણ એ રીતની હોય. એટલે એ બધી આપણે જ્યારે ઓછી કરીએ ત્યારે બાળક શાંત થાય છે, વહેલા સૂઈ જવું, આપણે પણ બાળકની સાથે સૂઈ જવું, શાંતિથી વાત કરવી, આ બધી વસ્તુઓ પણ એની એક્ટિવિટી જે ઓવર એક્ટિવ જે 5-7%, 10% બાળકોની વાત કરું છું એની છે. એટલે તમે એમ પણ નહીં માનતા કે તમારું બાળક જે 5-7-10% આવતું હોય ડૉક્ટર તમને કહે કે હાઇપર એક્ટિવ છે ત્યારે માનવાનું, બાકી તમે એ લેબલ નહીં આપો ને, અને કોઈ પણ લેબલ નહીં આપો ને. લેબલ આપ્યા પછી બાળક માટે એ લેબલ સિવાયનું કરવાનું શક્યતા બનતી નથી. એટલે જ્યારે હાઇપર એક્ટિવનું લેબલ આપી દીધું પછી એ બાળક માટે શાંત થવું શક્ય નથી. એટલે એના પર અથવા તો શરમાળનું લેબલ મેં જોયું છે. મારા ઘરમાં મહેમાન આવે, હું શરમાળ હતો, સંકોચશીલ આજે પણ છું, પણ આજે સંકોચશીલતા મારી નડતી નથી. પણ એ વખતે તો મારા ઘરમાં કોઈ આવે ને હું એમને બોલાવું નહીં, એટલે મારા પિતા ખાસ મને બહાર બોલાવે, પછી એમ કે તું આમને બોલાવ, એટલે મારા માટે મારી સંકોચશીલતા છે, મારી શરમ છે એ વધારે મજબૂત થઈ ગઈ. હવે મારી દીકરી પણ જીનેટિકલી મારા જેવી જ, પણ અમે એને લેબલ આપવાનું બંધ રાખ્યું, એટલે આજે વધારે મારા કરતાં વધારે સારી રીતે, મારા આટલા જીવનના આટલા લાંબા અનુભવ પછી પણ એ મારા કરતાં વધારે સારી રીતે લોકો સાથે ભળી શકે છે. એટલે એક લેબલની વાત પણ મેં સાથે સાથે તમને કરી દીધી. હવે જીદની વાત, તો લગભગ બધા મા બાપને આ ફરિયાદ રહેતી હોય છે. મેં તમને કીધું ને કે મારી દીકરી જ્યારે 2-3 વર્ષ 3 વર્ષમાં પ્રવેશી અને એણે જીદ કરવાનું શરૂ કર્યું તો અમને પણ કંઈ આવડતું નહોતું, અને એક પછી ક્યારે જતી રહી એ ખબર પણ નહીં પડી. અમે 1 વર્ષ એમાં સ્ટ્રગલ કરી, પાછા આવ્યા અને પછી અમે જે રીતે એની સાથે રહેવા માંડ્યા, એની સાથે સમય આપવા માંડ્યા, એમ એ બધું જતું રહ્યું. એટલે બાળકને જીદ કરે છે એનું એક કારણ, સૌથી પહેલું કારણ તો અસંતોષ છે, કારણ કે કાં તો આપણે સમય નથી આપતા, અથવા આપણે એની સાથે ઊંચેથી બોલીએ છીએ, અથવા એને રોકટોક કરીને કશું કરવા દેતા નથી. એટલે જે જીદ છે ને એ બાળક ઉપર રિસ્ટ્રિક્શન કે દબાણ કે દમન છે ને એનું એક રિએક્શન છે. એટલે એક આ વસ્તુ સમજવાનું. બીજું એક, આપણા ઘરની અંદર માહોલ કે બાળક કંઈ પણ માગે તો આપણે ના પાડવાની, બરાબર, તો અને જીદ કરે તો પછી આપી દેવાની, આ જીદ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે જો જીદ અટકાવવી હોય તો એક તો બાળક જે સહજ રીતે જે વસ્તુ આપી શકાય એવી હોય, બાળકને નુકસાન કરે એમ ના હોય, એ બધી વસ્તુ આપવાની, 80-90% વસ્તુ એવી હોય કે જે આપી શકાય એવી હોય છે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નથી બાળક ઉપર. એટલે એ જ્યારે કરશું આપણે, એને જે સહજ આપી શકાય એવું છે એ વસ્તુ આપણે એને આપશું, એટલે એને જીદ કરવાની જરૂર નહીં પડે, અને એ જીદ કરે ને પછી આપણે આપીએ એના કારણે જે જીદ મજબૂત થઈ રહી છે એ અટકી જશે. હવે જે નથી 10% આપવાની, એ 10% એ જીદ કરે તો પણ નથી આપવાની, કારણ કે જીદ કરે ત્યારે એને કંઈ મળે છે, ત્યારે જીદનું વર્તન છે એ રેઇનફોર્સ થાય છે, એ મજબૂત બને છે, એટલે એ જીદ કરે તો પણ નથી આપવાની. હવે એવા જ 4 એવી રીતો છે કે જેના કારણે આપણે બાળકનું વર્તન બદલી શકીએ, એટલે વર્તન પરિવર્તનની રીતો. એમાંની એક રીત છે પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ, કે બાળક કંઈ પણ સારું કરે તેની નોંધ લેવાની, શાબાશી આપવાની, એને બચી કરવાની, આ બધી વસ્તુઓ કરીએ એટલે બાળક એ વર્તન રિપીટ કરશે, કારણ કે એને પણ કોઈ પણ માણસને કોઈ પ્રશંસા કરે, કદર કરે, એની નોંધ લેવા એ બધાને ગમતું હોય છે, આપણને બધાને ગમે છે, એમ જ બાળકને ગમતું હોય છે. એટલે આ જે એપ્રિશિએશન છે એના માધ્યમથી, કદર કરવાના માધ્યમથી, એની પ્રશંસા કરવાના માધ્યમથી, એની નોંધ લેવાના માધ્યમથી બાળકનું ઘણું બધું વર્તન આપણે બદલી શકીએ છીએ. બીજું છે નેગેટિવ એન્ફોર્સમેન્ટ, એનો સરસ દાખલો આ ચારે વસ્તુ છે ને હું આપણા બીએન દસ્તુર કરીને કોલમિસ્ટ છે એમના મેનેજમેન્ટના પુસ્તકમાંથી એમણે કાઢેલી વસ્તુ, એમની પાસેથી આ વસ્તુ શીખ્યો છું. તો બીજી નેગેટિવ એન્ફોર્સમેન્ટ છે, એટલે એમણે એવું કીધું કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, એમણે આપેલો દાખલો જ હું તમને કહું છું, કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને જે વિદ્યાર્થી આમ ચોપડીની અંદર મોઢું રાખીને બેઠો હોય એને શિક્ષક ના પૂછે, અથવા વાંચવાનો ડોળ કરી રહ્યો છે એને શિક્ષક ઊભો ના કરે જવાબ આપવા માટે, તો એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થયું, કે જે માણસ નેગેટિવ વર્તન, આપણે અસ્વીકૃત વર્તન છે એ વર્તનને આપણે છૂટ આપીએ છીએ, બરાબર, એવું કરવાથી એને અમુક વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે, ત્યારે એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થાય છે, બરાબર છે. ત્રીજું છે પનિશમેન્ટ, જે આપણે બધા મા બાપ એનો અનુભવ જાણે છે અને એનું પરિણામ કંઈ નથી આવતું એની બધાને ખબર છે, એટલે જ આપણી જે પનિશમેન્ટ છે ને એનું પ્રમાણ વધતું જાય, 1 થપ્પડથી 2 થપ્પડ 3, અને પછી મા બાપ પછી એવી ફરિયાદ લઈને આવે કે બાળક રીઢું થઈ જાય છે. એટલે કારણ કે પનિશમેન્ટ રિઝલ્ટ આપવાની જ નથી, એટલે એ વાત તો, એ દાખલો તો ભૂલી જ જવાનો છે. આપણે બહુ લાંબો સમય નથી, નહીતર એની ઘણી બધી વાતો થઈ શકી હોય, પણ પનિશમેન્ટમાંથી રિઝલ્ટ

ચોથું છે નિર્મૂલન નાના બાળકના કિસ્સાની અંદર, કે એમાં નિર્મૂલનમાં એવું છે કે બાળક ગમે તેટલું જીદ કરે પણ એ વસ્તુ ખોટી છે તો આપણે એની છૂટ નથી જ આપવાની. એ ધમ પછાડા કરે, વસ્તુ ફેંકી દે, પગ પછાડે, આળોટે, કંઈ પણ કરે. એટલે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે એવું એકવાર થાય, એટલે અવારનવાર આવું બહુ રડી લેતી, એટલે બહુ

કરતા પણ એનું કયું આપણે કરીએ એમ. એક વાર અમે એને 45 મિનિટ સુધી રડવા દીધી હતી અને આ નિર્મૂલન છે. પેલું દસ્તુ સાહેબ પાસેથી 4 શીખેલો એ મારા જીવનમાં મેં એને અમલમાં મૂકી. નિર્મૂલન, એક્સટિંક્શન, એ વર્તન કાયમી ધોરણે બંધ કરી દેવાનું. એટલે 45 મિનિટ સુધી રડી, આપણું બાળક 45 મિનિટ રડતું હોય એટલે આપણો જીવ કપાઈ જાય, અમારો પણ કપાઈ જતો હતો, પણ છતાંય અમે હિંમત રાખી અને એને 45 મિનિટ રડવા દીધી એટલે એનું વર્તન બદલાઈ ગયું. એટલે જીદનું વર્તન. બીજું, બાળક સામે આપણે જીદ નહીં કરવાની, એમ કે કામ કરવું છે એટલે આપણે ના પડીએ, એટલે બંનેની જીદ છે. એટલે આપણે જો જીદ કરીએ તો સામે બાળક પણ જીદ કરે, એટલે ઘરમાં પણ જીદનો માહોલ ના હોય એ જોવાનું. બીજું, ઘણી બધી વસ્તુઓ પ્રસ્તાવના માધ્યમથી કરી શકાય, આમ જ કરવું જરૂરી નથી. નિશાળથી આવ્યા એટલે અત્યારે ને અત્યારે ગૃહ કાર્ય કરવું એવું જરૂરી નથી. આપણે ક્યારે કરશું ગૃહ કાર્ય, પહેલાં કરવું છે કે પછી કરશું? એટલે એ જ બાળક, આપણી ઈચ્છા એવી પહેલાં બાળક ગૃહ કાર્ય કરી લે તો નિરાતે પછી રમી શકે. પણ જો આપણે એમ કહીશું કે હાલને હાલ કરી દે તો એ બાળકને એમાં આઝાદીનો અનુભવ નહીં થાય, એટલે એ પહેલાં રમવા જવાનું પસંદ કરશે. નાનું બાળક હોય એટલે એની ગંભીરતા પણ ના હોય, એને મતલબ ગૃહ કાર્યની જવાબદારીનું પણ ભાન ના હોય. બીજા દિવસે સવારે જ્યારે શિક્ષક ખીજાય અથવા તો માગે ત્યારે ખબર પડે. એટલે પણ જો તમે એમ કહેશો કે આપણે પહેલાં રમવું છે કે પહેલાં ગૃહ કાર્ય કરવું છે, તો એ બાળક ધીરે ધીરે જાતે ગૃહ કાર્ય કરતા થશે. અથવા આપણે એમ કહીએ કે પહેલાં ગૃહ કાર્ય કરીને પછી નિરાતે તારે છેક સુધી રમવાનું રાખીએ તો કેવું? બરાબર, આપણે એને એમ કહીએ છીએ કે તું અત્યારે પહેલાં ગૃહ કાર્ય કરી દે એટલે પછી તને રમવાની છૂટ મળે, આવું આપણે કારણ આપીએ છીએ. એના કરતાં આપણી ભાષા ખાલી બદલીએ કે અત્યારે આપણે ગૃહ કાર્ય કરી લઈએ અને પછી રમવા જઈએ તો કેવું? તો એમાં એને આઝાદીનો અનુભવ થશે અને એના કારણે એની નિર્ણય શક્તિ પણ વધશે. એટલે આ રીતે જો આપણે પ્રસ્તાવનો માહોલ રાખશું તો પણ બાળક જીદ નહીં કરે. અને બાળક સાથે બધી વાત પણ કરવાની. ધારો કે આપણે જીદ કરતું બાળકને કર્યું છે કે જે ખોટી ના માગે ત્યાં સુધી, એ જીદ ના કરે ત્યાં સુધી આપણે વસ્તુ ના આપીએ, અને જીદ કરે પછી આપણે આપીએ, તો આપણે બાળકને કહી પણ શકીએ કે અમે અત્યાર સુધી આવું કર્યું છે ને એના કારણે તને જીદ કરવાની ટેવ પડી ગઈ છે, હવે આપણે આવું નહીં કરીએ. બરાબર છે, હવે આપણે આવું નહીં કરીએ. તારી જે કામ, તને જે સહેલાઈથી આપી શકાય એવી વસ્તુ છે અમે આપી જ દઈશું, અને જે નહીં આપી શકાતી હોય એ તું જીદ કરીશ તો પણ નહીં આપી, કારણ કે એનાથી તને નુકસાન થાય છે. અને આપણે બાબત કહી પણ શકીએ કે આવું કરવાથી તને આવું નુકસાન થાય છે. આના કારણે જે સંવાદ રચાશે ને એના કારણે તમારા બાળકો સાથેના સંબંધો આખા બદલાઈ જશે. અને જ્યારે બાળક એ ટીનેજમાં જશે, કારણ કે મુખ્ય સમસ્યા મા બાપને શું થાય છે, મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે બાળક જ્યારે નાનું હોય તો થપ્પડ મારીએ ત્યારે પણ આપણી સાડીનો છેડો પકડતું હોય, ત્યારે આપણે બાળુછેડની જરા પણ ધ્યાન ના રાખીએ. આપણા પોતાના જીવનમાં પણ એટલી અસ્ત વ્યસ્તતા હોય, સમયનો બગાડ હોય, જે બધું ના કરવાનું હોય એ બધું આપણે કરતા હોઈએ. અને પછી જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે, 12-13-14 વર્ષનું થાય, ત્યારે આપણે એકદમ જાગીએ અને ત્યારે બહુ બધી સમસ્યા થતી હોય છે. એટલે જો આ સંવાદની ટેવ આપણે અત્યારે બાળપણથી પાડીશું તો એની જબરજસ્ત આપણને લાભ આગળ જતાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે થશે. સંવાદની વાત આવી છે તો એક સાંભળેલો અનુભવ તમને કહું. દસ્તુ સાહેબની જ વાત કરું. દસ્તુ સાહેબ કદાચ અત્યારે ઉંમર એમની 75 કે 80 વર્ષ હશે. તેમણે એવું કીધું, મારી દીકરી 6 મહિનાની હતી ને ત્યારે મેં દીકરીને સાથે કંઈક જૂઠું બોલ્યું. 6 મહિનાની દીકરી એટલે એને કંઈ સમજ ના પડે. તો કે મારી માએ મને એમ કીધું કે દસ્તુર તું આની સામે જૂઠું કેમ બોલે છે? તો કે એને ક્યાં ખબર પડે છે. બરાબર છે, તો એમ કે એને તો ખબર પડે કે ના પડે. મારો અનુભવ તો છે કે બાળકને ખબર પણ પડતી હોય છે, હું તમને કહીશ કે આગળ જતા તક મળશે તો. પણ એને એમની માતાએ જે કીધું એવું કીધું કે એને તો ખબર પડે કે ના પડે, પણ તને જૂઠું બોલવાની ટેવ પડી જશે. એટલે આપણે જે બાળક સાથેનો જે સંવાદ સાધવાનો છે અથવા જે એટલે જે જે કરવાનું છે, બધી જ વસ્તુઓ આપણે બચપણથી કરવાની ચાલુ કરશું ને તો આપણે પણ મા બાપ તરીકે ઘડાઈશું. અને ન કરવાની વસ્તુઓ ચાલુ રાખશું ને તો એની આદતો આપણને છોડવી પણ બહુ મુશ્કેલ પડશે. અને એકચ્યુઅલી મા બાપનો જે જન્મ છે એ બાળકના જન્મની સાથે જ થતો હોય છે. એટલે જેમ બાળક પેલું બેસતા શીખે છે, ઊભું થતાં શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે અને પછી એકડો લખતા શીખે છે, એમ આપણે પણ પહેલા દિવસથી આ બધી જ વસ્તુઓ 1 બાય 1 શીખવાની હોય છે. અને એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ બાળક પોતે છે. દાખલા તરીકે મેં તમને કીધું કે હું, મને યાદ છે કે હું ખાલી આ જે મને પેલું ખબર પડી કે બાળુ છે આટલો મહત્વનો છે, મેં પેલો સ્ટીફન કોવીનો દાખલો કીધો કે આપણી મા બાપ તરીકેની ભૂમિકા પરમેનન્ટ છે અને ઓફિસની ભૂમિકા આપણી હંગામી છે. તો એ ખબર પડી પછી હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં ગણીને 1-2 કલાક મેં કંઈક વાંચ્યું હશે. પછી મેં બધું જે શીખ્યું એ બધું એના ઉછેરમાં જ શીખ્યું. અને પછી એ લગભગ 10-1 વર્ષની ઉંમર એની થઈ, એ 4th વર્ષમાં પ્રવેશી ત્યારે મેં શીખવાનું શરૂ

0: દસ વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી મેં પુસ્તકો પણ લખી દીધા, બે ત્રણ પુસ્તકો પણ મારા પ્રકાશિત થઈ ગયા. અને એ વખતે મને જ્યોતિબેન સાનકીનું પેલું દેવ શિશુના ઘડવૈયા પુસ્તક મળ્યું અને એ પુસ્તક મેં વાંચ્યું તો મને એમ થયું કે એ પુસ્તકમાં જે લખ્યું છે અથવા મેં જે બધું જાણે કે મેં એમના પુસ્તકમાંથી ઉઠાંતરી કરી હોય એવું કોપી એમાંથી મને લાગી. તો મેં તો એમનું પુસ્તક વાંચ્યું પણ નહોતું, મેં બીજા કોઈ પણ પુસ્તકો નહોતા વાંચ્યા, પણ હું જે બાળ ઉછેર કરતાં કરતાં જે શીખ્યો હતો એ બાળ ઉછેરના સિદ્ધાંતો જ હતા. એટલે હું કંઈ બોલું છું કે મારા પ્રશ્નો તમે સાંભળો છો એના કરતાં તમે જેમ કરતા જશો ને અને એ તમે જે શીખશો ને એ એકદમ મૂલ્યવાન રહેશે, એમાં તમે પણ ઘડાશો, તમારું બાળક પણ ઘડાશે અને એ સંબંધ આપણા મા બાપ તરીકેના આપણા છેલ્લા શ્વાસ સુધી ટકશે. એટલું જ નહીં, આપણે એ જે આપણા બાળકોને એ આ જે આપશું એ બીજી પેઢીમાં પણ જશે અને સદીઓ સુધી ટકશે એમ મારું કહેવું.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: એક સમયે એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે. ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાહે છે અને મંદિરમાં પૂજા કરે છે. મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે. તે લોકો મુનિને નમસ્કાર કરે છે. મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે. મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ. જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો, તમને ખજાનો મળશે. જે મળે તે લઈને ઘરે જતા રહેજો. તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે. રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે. તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે. તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી

0: આવી દશા થઈ, મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછું ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક જળાશયમાં એક પક્ષી રહેતું હતું. તેને એક પેટ અને મોઢા બે હતા. તે સમુદ્રના કાંઠે ફરતું હતું. તેવામાં એક અજાણ્યું ફળ સમુદ્રના પાણીમાં તરતું તરતું ત્યાં આવ્યું. આ સ્વાદિષ્ટ ફળને પક્ષીનું એક મોઢું ખાવા લાગ્યું. ખાતા ખાતા તે બોલ્યું, કેવું સ્વાદિષ્ટ અને મધુર ફળ. બીજું મોઢું બોલ્યું, એમ લાવ જરા હું પણ ચાખી જો. પહેલું મોઢું બોલ્યું, તારે શા માટે ખાવું પડે, આપણું પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, હું ચાખી જો કે કેવું મીઠું છે. પહેલું મોઢું બોલ્યું, ચાખ્યા ચાખ્યા હવે, એમ કહી તેણે ફળ ખાવા માંડ્યું. ખાતા ખાતા વધેલું ફળ તેણે પોતાની પત્નીને આપ્યું. ફળ ખાતા જ પત્ની વાહ વાહ બોલી ઉઠી અને પહેલા મોઢા ઉપર રાજી થઈ ગઈ. આ જોઈ પક્ષીનું બીજું મોઢું ઉદાસ થઈ ગયું. પહેલા મોઢાના અન્યાયનું વેરવાડવા તે વિચારવા લાગ્યું. એવામાં સાગરની લહેરોમાં તરતું તરતું એક વિષ ફળ આવી ચડ્યું. તે તુરત જ બીજા મોઢાએ પકડી લીધું અને કહ્યું, તે દિવસે તે અમૃત ફળ ખાધું હતું તો આજે આ ફળ હું ખાઈશ. પહેલું મોઢું બોલી ઉઠ્યું, અરે મૂર્ખ, ખાઈશ નહીં, આ તો વિષ ફળ છે. બીજું મોઢું બોલ્યું, હું વિષ ફળ ખાઉં તેમાં તારે શું. બીજું મોઢું બોલ્યું, અરે આપણે બંને મરી જઈશું, પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, તે દિવસે તે મારું કહેવું માન્યું ન હતું, આજે હું તારું કહેવું નહીં માનું. આમ કહી તેણે વિષ ફળ ખાવા માંડ્યું અને વિષ ફળ ખાતા જ પક્ષી તુરત મૃત્યુ પામ્યું.

0: 楼处。处。
1: બાપા કાગડો. બાલ દોસ્તો, હવે હું તમને બાપા કાગડો નામની વાર્તા કરીશ. એક હતો વાણિયો. વાણિયાને એક 6-7 વર્ષનો છોકરો હતો. એ છોકરો બહુ જ કાલો અને ઘણો જ પડપૂછ્યો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કંઈનું કંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે ને એનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલ્યાને નાખુશ કરે નહીં, કોઈ દિવસ પોતે ખીજાઈ ન જાય, હંમેશા ઘેલ્યાભાઈ કહે ને એમ કર્યા કરે. એક દિવસ ઘેલ્યો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી એના બાપનો ખોળો ખૂંદવા લાગ્યો અને જે તે પૂછવા લાગ્યો. એટલામાં દુકાનની સામે એક લીમડાનું ઝાડ હતું. એના પર એક કાગડો આવી અને બેઠો અને કો કો કરવા લાગ્યો. ઘેલિયાએ એ કાગડાને જોયો ને એટલે એ તરફ આંગળી કરી અને બાપને કહ્યું, બાપા કાગડો. બાપા કહે,

હા ભાઈ કાગડો. ફરી વાર છોકરે બાપનો હાથ પકડીને કહ્યું, બાપા કાગડો. ફરી વાર બાપે ઉત્તર આપ્યો, હા ભાઈ કાગડો. છોકરાએ વળી ત્રીજી વાર કહ્યું, પણ બાપા કાગડો. બાપે પણ એટલી જ ધીરજથી કહ્યું, હા ભાઈ કાગડો. જવાબ આપી અને બાપ દુકાનના કામમાં જરા રોકાયો એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવીને કહ્યું, જુઓ તો બાપા કાગડો. બાપે ધંધામાંથી ધ્યાન કાઢી અને ઘણી શાંતિથી કહ્યું, હા બેટા કાગડો. છોકરો કાલો અને પડપૂછ્યો હતો એટલે આટલાથી એને સંતોષ થયો નહીં. બાપ પાછો પોતાના કામમાં રોકાયો ત્યાં પછી પાછી એની પાઘડી ખેંચી અને વળી બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ચીડાયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. હા છોકરો તો વેને ચડ્યો અને વળી બોલ્યો, જુઓ તો ખરા બાપા કાગડો. બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું, હા હો બેટા કાગડો. એ કાગડો છે. હા થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય ને એમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. આ રીતે છોકરો તો વારે વારે બાપને બાપા કાગડો એમ પૂછતો જ ગયો અને બાપ હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95129688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે

તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો

0: સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

हमड़ा क्या कि एक सुंदर बात वाची, कोई रंग नहीं होता बारिश के पानी में, कोई रंग नहीं होता बारिश के पानी में, फिर भी ये फिजा को रंगीन बना देते हैं। तमे सांभळी रह्या छो आरजे तन्वी ने 90.4 एफएम रेडियो पालनपुर पर। पहलो वरसाद कितली बड़ी यादों लेने आवे छे। ए धीमे धीमे वरसता वरसाद ना छाटा, जमीन पर पथरायेली हरियाली અને ભીની માટીની ખુશ્બુ, આય હાય હાય હાય હાય, મજા પડી જાય છે બોસ। એ વરસાદમાં મસ્ત પલળેલા હોઈએ અને આદુવાળી ચા મળી જાય તો બીજો જોઈએ શું જીવનમાં। પણ આ વખતે પણ આ કોરોનાના લીધે પહેલા વરસાદની મજા ઘરમાં જ સીમિત રહી ગઈ। ના તો લોંગ ડ્રાઈવ પર જવાયું કે ના પછી રોમેન્ટિક સોંગ સાંભળીને ડાન્સ કરાયો, કારણ કે સહેજ પણ પલળીએ તો મમ્મી બૂમ પાડે તરત જ, આ કપડાં સુકાતા નથી। વરસાદ એટલે કેટલી બધી યાદો, અને આજે આપણે એવી જ કેટલીક યાદોને યાદ કરીશું। વેલકમ ટુ તમે હોમ અને વરસાદ, પણ આ વરસાદે સ્ટે હોમ સ્ટે સેફ, કીપ લિસનિંગ 90.4 એફએમ રેડિયો પાલનપુર। મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો 90.4 એફએમ રેડિયો પાલનપુર।

વરસતો વરસાદ, આવા સુંદર મજાના ગીતો અને હું એટલે કે આરજે તન્વી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. ઘણા બધા લોકોએ પોતાના વરસાદના અનુભવો મારી સાથે શેર કર્યા અને એમાંથી કેટલાક હું તમારી સાથે શેર કરી રહી છું. નિધિએ મને જણાવ્યું કે એ હમણાં રવિવારની સાંજે ઊંઘીને ઉઠી, પોતાના વાળ બાંધી રહી હતી ત્યાં જ એને કંઈક અવાજ સંભળાયો. એ દોડીને બારી પાસે ગઈ અને બારી ખોલીને એણે જોયું

વરસાદ વરસી રહ્યો હતો. એણે તરત જ પોતાના ફ્રેન્ડ આદિને ફોન કર્યો અને કહ્યું, ચાલને યાર, બહુ સરસ વરસાદ છે, ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ. બંને તૈયાર થઈ ગયા. પણ આ શું, વરસાદ તો વધે જ જાય છે, વધે જ જાય છે. આદિએ કહ્યું, યાર નિધિ, મારી મમ્મી મને ઘરની બહાર નહીં નીકળવા દે. નિધિનો બધો મૂડ ખરાબ થઈ ગયો. પણ બેસ્ટ ફ્રેન્ડ કંઈક ના કંઈક જુગાડ હંમેશા લગાડે છે. અડધો કલાક પછી આદિએ નિધિને ફોન કર્યો અને કહ્યું કે તું ફટાફટ નીચે આવી જા. નિધિ પોતાના ઘરની બહાર જઈને જોવે છે તો આદિ ઊભો છે, હાથમાં ગરમ ગરમ આદુવાળી ચા લઈને. અને એણે એક જ વાત કહી કે લોંગ ડ્રાઈવ પર ના જઈ શકીએ તો શું, સાથે ચા તો પી શકીએ ને. અને નિધિની એ મોનસૂન ઇવનિંગ ખૂબ જ સુંદર બની ગઈ એના બેસ્ટ ફ્રેન્ડના લીધે. તો જો આ વાત સાંભળીને તમને પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ યાદ આવ્યા હોય તો ફટાફટ એમને જણાવો, અને મને જણાવવાનું ભૂલતા નહીં. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. તમે સાંભળો સુંદર મજાનું ગીત, અને આપણે ગીતને પહેલે પાર મળીએ એક નવા અનુભવ સાથે. કીપ લિસનિંગ, સ્ટે ટ્યુન એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

એટલે આ વરસાદનો અનુભવ બધા માટે સારો જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર ઘણા અકસ્માત એવા થઈ જતા હોય છે કે જે આપણે સપને પણ નથી વિચાર્યું હતું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. સપના એ વરસતા વરસાદમાં ડુંગળી અને બટેકાના બટેકા પૌવા ખાવાનો વિચાર કર્યો. આદુવાળી ચા સાથે બટેકા પૌવા, આય હાય મોજ પડી જાય બોસ. બસ એણે પણ ગેસ ઉપર ડુંગળી બટેકા સાતળવા મૂક્યા અને વરસાદ ભલ ભલાનો જીવ લુભાવે છે એ પણ બાર ગેલેરીમાં આવીને વરસાદ જોવા લાગી. વરસાદ જોવામાં બેન એટલા ખોવાઈ ગયા કે પેલા ગેસ પર મૂકેલા ડુંગળી બટેકા સાવ દાજી ગયા. બસ પછી શું હતું, મમ્મીએ આખો વરસાદ તમારા પર ગુસ્સો કરવામાં નીકાળ્યો અને પછી બેન એ વાસણ ઘસવામાં વરસાદની મજા ખોઈ બેઠા. બટ ડોન્ટ વરી સપના, મારી સાથે પણ આવું ઘણી વખત થાય છે અને કદાચ આપણા સૌ સાથે આવું થાય છે. કારણ કે આપણે નાના હોઈએ કે મોટા, વરસાદ ભલ ભલાનો જીવ લુભાવી દે છે. એટલે જ વરસતા વરસાદની આ સુંદર મજાના ગીતો અને સુંદર મજાની વાતો સાથે તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું આપની સાથે આરજે તન્વી.

કેટલીક વાર વરસતા વરસાદમાં ગાંડા થઈને લીધેલા નિર્ણયો પાછળથી ખૂબ જ મહેનત કરાવે છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. જયને પણ આ વરસાદમાં આવો જ એક અનુભવ થયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળા જોઈ અને જયે પોતાના ફ્રેન્ડ યશને ફોન કર્યો અને બંનેએ નક્કી કર્યું કે બંને આ વરસાદમાં એક્ટિવા પર લોંગ ડ્રાઈવ પર જશે. બંને ઘરેથી નીકળી ગયા અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. પણ થોડાક આગળ જતા લગાન મૂવીનું સોંગ છે ને, ઘન ઘન જબ ઘોર બરસે, એવી જ રીતે ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો. અને પાલનપુરના રસ્તા તો તમને ખબર જ છે યાર, થોડાક વરસાદમાં એવા ભરાઈ જાય જાણે નદીમાંથી નીકળી રહ્યા હોઈએ. બસ પછી શું હતું, આ બંને પણ આ જ વરસાદમાં ફસાઈ ગયા. નસીબ જોક એમણે ત્યાં સામે ક્યાંક એક ચાની લારી જોઈ, પણ નસીબ ત્યાં પણ સાથ ન આપ્યા, ચાની લારી પણ બંધ હતી. કેવો ધ્રાસકો પડે નહીં, આવા વરસતા વરસાદમાં તમે દિલમાં એક આદુવાળી ચાની આશા સાથે નીકળ્યા હોય અને તમને બધું બંધ મળે. પકોડાની ખ્વાહિશ તો દૂર, પણ ચા પણ નસીબ ન થાય. કંઈક આવું જ જય અને યશ સાથે પણ થયું. પછી તો જ્યાં સુધી વરસાદ બંધ ન થયો ત્યાં સુધી તેઓ ત્યાંથી હલી પણ ન શક્યા. એટલે જ વરસતા વરસાદમાં ગાંડા થઈને કોઈ નિર્ણય ના લેવો, સ્ટે હોમ સ્ટે સેફ. અને આ કોરોનામાં વરસાદને ફક્ત ઘરની બારીમાં બેઠા બેઠા જ માણવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી.

વખતે વરસતા વરસાદમાં એક મારો અનુભવ થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. એક સાંજે 12:11 બેઠેલી અને વરસતા વરસાદને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા ઘરની સામે રહેલો નાનો છોકરો કાગળની હોડી બનાવી અને પાણીમાં તરવી રહ્યો હતો. એ જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું અને મનોમન મેં એક ફરિયાદ કરી કે હવે મારી હોડી કેમ નથી તરતી. ત્યારે મારી મમ્મીએ મને સુંદર જવાબ આપ્યો કે બેટા, હોડી તો હજુ પણ તરે છે, પણ તને તરવાનો ટાઈમ નથી. અને ખરેખર મને રિયલાઇઝ થયું કે આપણે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવામાં એટલા અટવાઈ જઈએ છીએ કે ખરેખર વરસાદને માણવું તો ભૂલી જ જઈએ છીએ. વરસાદ પડે એટલે સ્નેપ અને ઇન્સ્ટાગ્રામ તો જાણે મોસમની વાતો બની જાય છે. દરેકના સ્ટેટસમાં જોવા મળે છે ફીલિંગ હેપી વિથ રેઇન, ગોર્જિયસ રેઇન, ટીપ ટીપ વર્ષા પાણી. અરે બસ કરો, જઈને એ વરસાદમાં હજુ પણ કાગળની હોડી તરાવો, બે હાથ ખુલ્લા કરીને મન ભરીને વરસાદ માણી લો. હું તો આ વરસાદને એવી રીતે જ માણવાની છું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દરેક વરસાદમાં આપણને ચા સાથે પકોડા મળે એવું જરૂરી નથી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું તમારી સાથે આરજી તન્વી. વરસાદી વાતાવરણ હોય એટલે કેવો બિંદાસ બૂમ પાડીને કહી દેવાય, એ મમ્મી આજે જમવામાં પકોડા જોઈએ હો. પણ ક્યારે તમે પ્રયત્ન કર્યો છે પકોડા બનાવવાનો? હમણાં આવો જ એક અનુભવ જૈમીને મારી સાથે શેર કર્યો. વરસાદ વરસી રહ્યો હતો અને એની મમ્મી ઘરે નહોતી. હવે ભાઈ સાહેબને ઈચ્છા થઈ પકોડા ખાવાની. હવે ફટાફટ ચણાનો લોટ પલાળ્યો, તેલ મૂક્યું અને પોતાની ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું કે યાર આ પકોડા કેવી રીતે તળાય. એની ફ્રેન્ડે એને સમજાવી દીધું, પણ એ એવું સમજાવવાનું ભૂલી ગઈ કે પકોડાને સાચવીને તેલમાં મૂકજે, નહીંતર દાઝી જવાશે. હવે છોકરાઓ માટે રસોડું એટલે મહાભારતનું મેદાન. જેમ તેમ કરીને એણે પકોડા તળ્યા તો ખરી, ક્યાંક પકોડા દાઝ્યા તો ક્યાંક તેનો હાથ. પણ પછી એ વરસતા વરસાદમાં એને પકોડા ખાવાની મજા આવી ગઈ, અને ત્યારે એને રિયલાઇઝ થયું કે જાતે મહેનત કરીને જ્યારે તમે વાતાવરણને માણો ને ત્યારે ખૂબ જ મજા આવે છે. તો આ મોન્સૂન તમે પણ તમારી જાતે પકોડા બનાવી અને તમારી મમ્મીને ચખાડજો અને ખૂબ જ મસ્તી કરજો. પણ યાદ રાખજો, ઘરની બહાર નહીં નીકળતા. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

તમે એક વાત નોટિસ કરી, વરસાદ પડે ને ત્યારે અમુક લોકો હેવિંગ ફન વિથ રેનના કેપ્શન સાથે એવા ફોટોઝ મૂકે કે આપણને એમ થાય કે હાય હાય હાય, હું પણ આવા જ ફોટા મૂકીશ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. વરસાદ પડતો હોય ને એટલે બધા એવા સરસ સરસ સ્ટેટસ મૂકશે, કોઈની બારીમાં વરસાદના છાંટા દેખાય, તો કોઈ લોંગ ડ્રાઈવ પર હોય, કોઈ પણ વરસતા વરસાદમાં બલડતા પોતાના ફોટા મૂકે, તો કોઈ એક હાથ બારીની બહાર રાખેલો ફોટો મૂકે. એટલે આ વરસાદમાં મને પણ થયું કે ચાલ હું પણ આવા ફોટા મૂકું. પણ બોસ, રિયાલિટી ઇઝ ઓલવેઝ ડિફરન્ટ ફ્રોમ પિક્ચર. હું જેવી વરસાદમાં પલળવા ગઈ, મારા વાળ એકદમ ચોટી ગયા, મારા ફોટા જ સારા ન આવ્યા. બારીની બહાર હાથ રાખીને વરસાદનો સ્નેપ લેવાની કોશિશ કરી તો હાથમાં કબૂતરની છી આવી ગઈ. ખરેખર ખૂબ જ ખરાબ અનુભવ થયો. ફરી મને થયું કે રોડ પર જઈ અને પાણીના ખાબોચિયામાં છપછપ કરું, ત્યાં તો મારી મમ્મીએ બૂમ પાડી મને. હવે મોટી થઈ વરસાદમાં ના રમાય અને એવા ગંધાતા પગલેના ઘરમાં તો આવતી જ નહીં. ખરેખર યાર, કોઈ વરસાદમાં મજા જ નથી કરવા દેતું, અને આ વરસાદ મન ભરીને માણી લઈએ. ફોટા સારા આવે કે ના આવે, સ્ટેટસ મુકાય કે ન મુકાય, એની ચિંતા કર્યા વગર મન ભરીને માણી લઈએ આ વરસાદને, કારણ કે આ આપણા જીવનનો એક અનોખો અહેસાસ છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી.

એક તો આ રોમેન્ટિક વરસતો વરસાદ અને ઉપરથી સાતમનીનું સોંગ સાંભળી લીધું, વેરી વરસાદ. ખરેખર બહુ લાગી આવ્યું યાર. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું તમારી સાથે આરજે તન્વી. આ લોકડાઉનના વરસાદમાં બીજું બધું તો ઠીક છે, પણ સૌથી વધારે જો કંઈક મિસ કર્યું હોય ને તો એ છે વરસતા વરસાદમાં આદુવાળી ચા અને પોતાના પ્રિય પાત્ર સાથેની વાતો. કારણ કે જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે એ આ લોકડાઉનના લીધે એકબીજાને મળી નથી શકતા, અને આ વરસાદ ખરેખર વેરી થઈને આવે છે. કારણ કે વરસતા વરસાદમાં આપણે જોઈએ શું, એક ચા અને એક કોઈની રાહ ખરેખર આપણો મૂડ બનાવી દે છે. જો તમને પણ આ વરસાદમાં એવું લાગ્યું હોય કે તમે તમારા પ્રિય પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છો, તો રાહ ના જોશો, હમણાં જ ફોન ઉઠાવો, એને ફોન કરો અને તમારા દિલની વાત જણાવી દો, અને પછી તમારા એક્સપિરિયન્સીસ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે તમારા પ્રિય પાત્રને વધારે મિસ કરો એ માટે જ હું આ નેક્સ્ટ સોંગ મૂકી રહી છું તમારા માટે. કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વરસાદની ગમે તેટલી વાત કરી લો, પણ જ્યાં સુધી રાજભા ગઢવીનું વરસાદનું છપાકરું ના સાંભળીએ ને, બસ મૂડ જ ના આવે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. આપણું સાહિત્ય એટલું મજબૂત છે ને કે ધારે તો આપણને એક પળમાં રડાવી શકે છે, અને ધારે તો એક પળમાં આપણને હસાવી શકે છે. અને આ વરસાદી વાતાવરણમાં મને જો ખરેખર વરસાદની મજા આવી હોય ને, તો રાજભા ગઢવીનું આ છપાકરું સાંભળીને. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. સ્વસ્થ રહો, મસ્ત રહો, અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आजी यार, अने आप सौ माथे लेने आऊ छू अपना सामुदायिक रेडियो स्टेशन रेडियो पालनपुर पर हकारात्मक वातो प्रसंगो साची घटनाओं, कारण कि आ बधी ज घटनाओ ने वातो द्वारा आ लोकवायकाओथी चाली आवती आपणी सनातन संस्कृति मानवीय संस्कृति जेमा संवेदनशीलता होय, कारण के बहुज इम्पोर्टंट अने अगत्यनो मुद्दो छे। घर आंगणे आवेला कोई भिक्षुक ने पण आपणे संवेदनाथी कंईक ने कंईक आपीए छीए, क्यारेक ना पाड़िए तो माफ करशो એવું કહીએ છીએ। આમ તો આવેલાને શું માફી આપવા માટે આપણે કહેવું પડે, પણ એ જ આપણી સંસ્કૃતિ, પારિવારિક સામાજિક રીત રિવાજ અને આપણી સુંદર મજાની સંવેદનશીલતા છે। અને આવી કેટલીક વાતો તમારા સુધી આ રેડિયોના માધ્યમથી પહોંચાડી, પરિવારમાં અને તમારા જીવનમાં પણ કોઈકને કહી શકાય તેવી સુંદર મજાની વાતોનું ભાતો આપવાનો નાનકડો પ્રયાસ હું કરતો હોઉં છું। વાર્તાઓ ક્યારેક તમે મોકલો છો, મેં ક્યાંક સાંભળી હોય છે, ક્યાંક મને કોઈએ મોકલી હોય છે, કે પછી મેં ક્યાંક વાંચી હોય છે। ક્યારેક કેટલાક પ્રસંગો અને અનુભવો આપણી આજુબાજુ થતા હોય છે, સત્ય હોય, હકીકત હોય। તો કેટલાક લોકોને આવા અનુભવ થયા છે એ મારી સાથે વહેંચ્યા, અને એમાંથી આ સુંદર વાતોને હું આપ સૌ સુધી પહોંચાડું છું। અને એટલે દર વખતે મારા શોમાં તમને એક ઇજન હોય છે કે તમે પ્રતિભાવ મોકલો, તમે વાંચેલી કોઈ વાત મોકલો।

વાચન વિચાર વર્તુળની ઓનલાઈન બેઠકમાં પણ તમે ભાગ લો. અમારા અંતાક્ષરીના શોમાં પણ તમે જૂના અને સમય અને પ્રસંગોને ઉચિત હોય તેવા ગીતો ગાઓ, મનને પ્રફુલ્લિત કરો, હકારાત્મક ખુશીઓ વહેંચો, ગમતાનો ગુલાટ કરો. તમે તમારી વાતો અને પ્રસંગોને પહોંચાડો માટે કમ્યુનિટી ફિલ્ડ વર્કર વોલેન્ટિયર એની પણ અમે એક સુંદર મજાની જાહેરાત આપ સૌ માટે કરી છે. આ બધી વાતો તો હું અંતમાં પણ કરીશ, પરંતુ આજે મારે આવા જ એક શ્રોતા છે જે સીટી રાજપૂત તરીકે મને સતત એમનું નામ બસ આ જ યાદ છે, એ મોકલતા રહે છે મજાની વાતો, અનુભવો અને સત્ય ઘટનાઓ. વડીલ છે અને એમને મોકલેલી એક સુંદર મજાની સત્ય ઘટના મારે તમને હવે કહેવાની છે આજના શોમાં. અને તમે આ વાર્તાને સાંભળવાના છો લાઈફને રિચાર્જ કરો વિથ આઉટ ઓફ બોક્સ થોટ્સ એ શ્રેણીના ભાગરૂપે. ચાલો માણીએ એક સુંદર મજાની વાર્તા, પરંતુ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સત્ય ઘટના સીધી રાજપૂતે મોકલી આપેલી ઘટના રાત્રિના સમયની છે. મોડી રાતનો સમય એટલે કે લગભગ 3 વાગ્યાનો સમય. ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, તેના ઉપર ઘડિયાળના ટકોરા 3 થયા એટલે કે 3 વાગ્યા, અને પ્લેટફોર્મ પર ચારે બાજુ લોકો સૂતા હોય છે. તેની વચ્ચે એક 78 વર્ષના વડીલ બેઠા છે. સફેદ ધોતી એટલે કે લુંગી ટાઈપ એમનું પહેરણ છે અને શર્ટ છે. હાથમાં વાંસની એક ટોપલી અને જેમાં ગરમા ગરમ ઇડલીઓ ભરેલી હોય છે. રાત્રિના 3 વાગ્યાના સમયમાં ગરમા ગરમ ઇડલીઓ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની સત્ય ઘટના હકારાત્મક વાર્તાને. નામ તમારે સૌએ આપવાનું છે. આવો વાર્તાને માણીએ. અને એ વડીલ એ ડોસા બૂમો પાડે છે, ઇડલી ગરમા ગરમ ઇડલી, ઇડલી ગરમા ગરમ ઇડલી, 1 રૂપિયો, માત્ર 1 રૂપિયો. પણ કોઈ ખરીદતું નથી. વર્ષ 2026 ચાલે છે. 1 રૂપિયામાં તો ચોકલેટ પણ હવે તો નથી મળતી, તો ઇડલી ક્યાંથી? લોકો હસે છે અને એમ સમજે છે કે આ કોઈ પાગલ છે, મજાક કરી રહ્યા છે. કારણ કે 1 રૂપિયામાં ઇડલી, અને પણ આવી રીતે રાત્રે 3 વાગે આવી રીતે જાહેરમાં બૂમો પાડીને કોઈ વેચતું હોય, શક્ય જ કેવી રીતે છે? કોઈ ખરીદી નથી રહ્યું. એટલે વધારે કહે છે કે મારું નામ અરવિંદ છે, હું એક આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એક ખ્યાતનામ કંપનીમાં કામ કરું છું અને નાઇટ શિફ્ટ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. એસી ગાડી હતી, ભૂખ પણ લાગી હતી, પણ સ્ટેશનના સ્ટોલ પર ઇડલીનો ભાવ 50 રૂપિયા. આવું મને વાર્તા મોકલનાર સીતિ રાજપૂતના મિત્ર, કે જેમણે આ અનુભવ એમને કહ્યો હતો, તે અરવિંદ છે. અને એ એમને કહે છે કે હું આઈટી કંપનીમાં નોકરી કરું એટલે મારે રાતની શિફ્ટ હોય વિદેશી બીજા દેશો સાથેની, અને ભૂખ લાગી હોય ત્યારે મારે કંઈ ખાવું હોય ત્યારે મેં સ્ટોલ પર જોયું હતું કે એ વખતે 50 રૂપિયા ભાવ હતો અને સ્ટેશન પર અવાજ આવતો 1 રૂપિયાની ઇડલી. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz પર.

સાંભળી રહ્યા છો એક સુંદર મજાની વાર્તા. નામ આપણે સૌ આપવાનું છે, પણ જે હતી હકીકતની ઘટના. મારે એક વડીલ મિત્ર આપણા શ્રોતા પણ છે, સ્થિતિ રાજપૂત, એમને મોકલી આપી છે અને એમને કહી હતી એમના એક મિત્ર કે જે અરવિંદ આઈટી કંપનીમાં અને ત્યાં મોટા એન્જિનિયર તરીકે નોકરી કરે છે ચેન્નાઈમાં. એ જ્યારે રાત્રે આવી રીતે મુસાફરી કરી રહ્યા હતા, કંપનીમાંથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એમણે પેલા વૃદ્ધને જોયા. ટોપલીમાં લગભગ 100 ઇડલીઓ એ સમય હતી, 1 રૂપિયાની 1 ઇડલી જે વેચી રહ્યા હતા. અને એકય ગ્રાહક ન હતો. એમની આંખો પણ ભીની હતી લાગણી પર. એટલે એ ભાઈ કહે છે કે હું ગાડીમાંથી નીચે ઉતર્યો અને દાદા 1 રૂપિયામાં ઇડલી તમને નુકસાન.

નુકસાન નહીં થાય એવો પ્રશ્ન પૂછે છે. પેલા ભાઈ મલકાયા, દીકરા આ નુકસાન નથી, નફો છે નફો. અરે કેવી રીતે દાદા? ચોખાનો ભાવ, ગેસનો ભાવ, એક ઇડલી બનાવતા ઓછામાં ઓછા 5 રૂપિયા થાય અને તમે 1 રૂપિયામાં વેચો છો. એમણે પછી છે ને ટોપલીને બંધ કરી અને કહ્યું, ચાલ અહીંયા બેસીશ, હું તને એક વાત કહું છું. અને અરવિંદભાઈએ પણ જોયું કે હજુ એમની પાસે પણ સમય હતો, ગાડી ઉપડવાને હજુ વાર હતી, કુતૂહલતા તો હતી જ, ઘરે પહોંચીએ પછી જ આરામ કરવાનો હતો, રોજિંદું હતું, તો એમને આ નવી વાત જાણવામાં ઇન્ટરેસ્ટ થયો. કારણ કે 50 રૂપિયાની ઇડલી અહીંયા આ કાકા 1 રૂપિયામાં ગરમા ગરમ વેચી રહ્યા હતા. એટલે એમણે કહ્યું કે હા દાદા, હું સાંભળીશ. અને એ વાર્તા સાંભળવા બેન્ચ પર બેસે છે. હવે એ વાતમાં, એટલે કે એ વાર્તા જે દાદા કહેવાના છે, એમાં જ મૂળ વાત છપાયેલી હતી. છપાયેલી એટલે કે એકદમ આમ અંકિત થયેલી હતી એમના મગજમાં દાદાના, કે શા માટે તે 1 રૂપિયામાં ઇડલી વેચી રહ્યા છે. પરંતુ તમારાને મનમાં આ વાત છપાય તે માટે તમારે રાહ જોવી પડશે, કારણ કે શું વાર્તા છે સાંભળવી પડશે. હવે રામબાદ આપણે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: દાદા પેલા અરવિંદભાઈને કહે છે કે 1975ની સાલ હતી અને હું 25 વર્ષનો હતો. રેલવેમાં કુલીનું કામ કરતો હતો. મહિનાનો પગાર 100 રૂપિયા. અને એક દિવસ ભારે વરસાદ પડ્યો, કામ ન મળ્યું, પૈસા પણ ન હતા. 3 દિવસથી ભૂખ્યો હતો અને સ્ટેશનની બેન્ચ પર જ હું બેભાન થઈ ગયો, એટલે કે પેલા દાદા. ત્યારે એક માજી ત્યાં એક પ્લેટફોર્મ પર ઇડલી વેચતા હતા, 1 રૂપિયાની 1. તેમણે મને બેઠો કર્યો, મોઢા ઉપર પાણી છાંટ્યું અને 4 ઇડલી ખવડાવી અને પૈસા ન માગ્યા. હું રડવા લાગ્યો, તેમ પેલા દાદા કહે છે અરવિંદભાઈને. પછી એમણે દાદાએ પેલા માજીને કહ્યું કે મારી પાસે પૈસા નથી. ત્યારે પેલા માજી ડોશીમાં, એ દાદા જ્યારે પોતે જુવાન હતા એ વખતમાં, ત્યારે એમની સાથેની આ ઘટનામાં પેલા ડોશીમાં એને જવાબ આપે છે, દીકરા હું પણ એકવાર ભૂખી હતી અને તે દિવસે કોઈએ મને ખવડાવ્યું હતું અને મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી 1 રૂપિયામાં ઇડલી વેચીશ જેથી કોઈ ભૂખ્યું ન રહે. તું પણ વચન આપ, જ્યારે તું મોટો માણસ બને ત્યારે કોઈ ભૂખ્યાને આમ જ જમાડજે. વડીલે પોતાની આંખો લૂછી અને 1995માં એ માજી ગુજરી ગયા. મરતા પહેલાં એમણે આ વડીલનો એટલે કે દાદાનો હાથ પકડ્યો અને પૂછ્યું હતું, તું તારું વચન પાળીશ ને? અને દાદાએ હા પાડી હતી. ત્યારબાદ એ દાદા રેલવેના કોન્ટ્રાક્ટ લે છે અને ઘણું કમાયા. 3 મકાન છે, 2 છોકરાઓ અમેરિકામાં છે. પણ 1995થી આજ સુધી રોજ સવારે 3 વાગે 100 ઇડલી 1 રૂપિયામાં આ સ્ટેશન પર છેલ્લા 30 વર્ષથી તેઓ વેચી રહ્યા છે. એકદમ આમ રોવાડા ઊભા થઈ જાય ને તેવી વાત અરવિંદભાઈને પણ લાગી અને એ જ્યારે આપણા શ્રોતા સીટી રાજપૂતને કહી ત્યારે પણ લાગી અને મેં જ્યારે વાંચી ત્યારે મને પણ લાગી, એટલે જ આપ સૌને વહેંચી છે. હવે એ પછીની આગળની વાત પણ હું તમને કહીશ, પરંતુ એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે યારની સાથે.
1: પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ.

મારા રૂવાડા ઊભા થઈ ગયા તેવું અરવિંદભાઈ અનુભવે છે. અને તેઓ કહે છે કે દાદા, રોજનું 400 રૂપિયાનું નુકસાન મહિને 12,000, વર્ષે 1.5 લાખ અને 30 વર્ષમાં 45 લાખ રૂપિયા. દીકરા, પૈસાની ગણતરી એ તો નુકસાન છે, પણ દિલની ગણતરી એ નફો છે. 30 વર્ષમાં કેટલા લોકોને જમાડ્યા? 10 લાખ ઇડલી, 10 લાખ પેટ ઠર્યા અને 10 લાખ આશીર્વાદ. એની કિંમત કેટલા કરોડ થાય? તે દાદા કહે છે આપણા અરવિંદભાઈ. અને અરવિંદભાઈનો એ સવાલ એ રાજપૂત આપણા શ્રોતા મિત્રને, અને એમને મને મોકલી એટલે મને પણ એ સવાલ થયો કે કેટલા આશીર્વાદ મળ્યા હશે. અત્યારે તમને પણ થાય છે કે આવું કામ કર્યું હોય તો આપણને સૌને પણ કેટલા આશીર્વાદ.

મળીને એના કેટલાક કરોડ રૂપિયા થાય. ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો અને ફાટેલું શર્ટ, ઉંમર લગભગ 12 વર્ષ, અને દાદા ઇડલી, 3 દિવસથી કંઈ ખાધું નથી, મમ્મી હોસ્પિટલમાં છે અને મારી પાસે તો પૈસા પણ નથી. વડીલે પાન ઉપર 4 ઇડલી મૂકીને ચટણી આપી. ધીમે ધીમે ખાતીકરા અને છોકરો ખાવા લાગ્યો, રડવા પણ લાગ્યો. રડતા રડતા બોલ્યો કે હું કાલે પૈસા આપી દઈશ. દાદા એને કહે છે કે જરૂર નથી, જ્યારે તું મોટો થાય ને ત્યારે બીજા કોઈ ભૂખ્યાને જમાડજે, આટલું જ કાફી છે, એ જ મારી ચૂકવણી છે. છોકરો તેમને પગે પડ્યો અને બોલ્યો, હું વચન આપું છું દાદા, હું પણ 1 રૂપિયામાં ઇડલી વેચીશ. અને મેં પણ, એટલે કે આપણા અરવિંદભાઈએ પણ એ સમયે 1000 રૂપિયા કાઢ્યા. દાદા પ્લીઝ, હું આ બધી ઇડલી ખરીદી લઉં છું. તેઓ હસ્યા. આ કોઈ એક વ્યક્તિને વેચવા માટે નથી, આ ભૂખ્યા લોકો માટે છે. જો તને ભૂખ લાગી હોય ને તો 1 ઇડલી લે અને 1 રૂપિયો મૂક, બસ એટલું જ. અને અરવિંદભાઈએ પણ 1 રૂપિયો મૂક્યો અને 1 ઇડલી લીધી. એ એમના જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હતું. અને અરવિંદભાઈ રડતી આંખે ઇડલી ખાઈ રહ્યા હતા. તમને સૌને પણ આ અનુભૂતિ અને આખી વાર્તાનું ચિત્ર મનમાં ઉપસ્થિત થઈ રહ્યું છે, પણ તમારે અનુભૂતિ મને લખીને મોકલવાની છે. પરંતુ સમય થયો છે હાલમાં એક વિરામનો. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કાયદા ફરી મારે તમને એક સવાલ પૂછવો છે, એમ અરવિંદભાઈએ કહ્યું. રિક્વેસ્ટ કરી કે એક વાત બીજી પૂછો. પેલા દાદાએ જવાબ આપ્યો, પૂછને દીકરા, તમારા છોકરાઓ વિરોધ નથી કરતા, એમ નથી કહેતા કે આ પૈસાનો બગાડ છે અને આવા ક્યાં તમે નખરા કર્યા કરો છો. એમણે પોતાનો ફોન કાઢ્યો અને વિડીયો કોલ કર્યો. તેમનો દીકરો અમેરિકાથી લાઈવ હતો, કારણ કે રાત્રિના સમયે 3 વાગે ત્યાં તો દિવસ હોય. પપ્પા, ઇડલી વેચાઈ ગઈ? તમે ઠીક છો ને? ડૉક્ટરે શું કહ્યું? 3 પ્રશ્નો એક સામટા એને પૂછી લીધા. હું મજામાં છું, પેલા દાદાએ જવાબ આપ્યો. આજે એક યુવાન આવ્યો છે, એટલે કે આપણા અરવિંદભાઈની વાત કરી રહ્યા હતા, અને એને આપણી વાત કહી છે. મેં તેમના દીકરાએ મને જોયા પછી એક મોટું સ્મિત આપ્યું અને કહ્યું, સર આભાર, થેન્ક યુ, પ્લીઝ મારા પપ્પાનું ધ્યાન રાખજો. અમે દર મહિને 50,000 રૂપિયા મોકલીએ છીએ માત્ર આ ઇડલીઓ માટે. આ તેમની ઈચ્છા છે અને અમારા આશીર્વાદ છે. તેમનું વચન એ જ અમારું વચન છે. વડીલે પછી ફોન મૂકી દીધો. થોડી વાત કરી ખબર અંતરની, પરિવારની, અને પછી અરવિંદભાઈને કહે છે, જોયું દીકરા, મારા સંતાનોએ પણ આ વ્રત લીધું છે. હું મરી જઈશ તો પણ આ ટોપલી નહીં અટકે, 1 રૂપિયાવાળી ઇડલી તો નહીં જ અટકે. આજે 2026નું વર્ષ છે અને એ વડીલ હવે આપણી વચ્ચે નથી. અને ગયા વર્ષે 79 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. મરતા પહેલાં તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું, એટલે કે અરવિંદભાઈને કહ્યું હતું, દીકરા આ ટોપલી સંભાળજે ને, વચન પાળજે ને. અને હવે રોજ સવારે 3 વાગે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની એ જ બેન્ચ પર અરવિંદભાઈ બેઠા હોય છે ઇડલીથી ભરેલી ટોપલી સાથે અને કહેતા હોય છે, 1 રૂપિયામાં 1 ઇડલી. કેટલી ઉત્તમ વાત છે, અને એનું અનુસંધાન, એનો અંત કદાચ ન પણ હોય. વાતને આગળ વધારીશું. તમે મારી સાથે એટલે કે આરજે યાર સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 MHz પર.

આપણા શ્રોતા મિત્ર એ રાજપૂત વડીલ મને કહે છે કે મારા મિત્ર અરવિંદભાઈએ એમની નોકરી એ આઈટીની કંપનીમાંથી છોડી દીધી, પણ રોજ સવારે 2 કલાક ઇડલી માટે આપે છે. એમની કંપનીમાં 200 કર્મચારી અને દરેક વ્યક્તિ દર મહિને 100 રૂપિયાનો ફાળો આપે છે. 1 રૂપી ઇડલી ટ્રસ્ટ, 1 રૂપિયો ઇડલી ટ્રસ્ટ. પેલો 12 વર્ષનો છોકરો ગણેશ હવે 12મા ધોરણમાં છે. તે ભણે છે અને સાંજે મદદ કરવા આવે છે અરવિંદભાઈની સાથે. ભાઈ, મેં પણ વચન લીધું છે કે હું જ્યારે મોટો થઈશ ને ત્યારે હું પણ આ જ કરીશ, તેવું બધાને કહે છે. મિત્રો, એટલે જ તો, પૈસા કમાવવા એ મોટી કોઈ વાત નથી, પણ પૈસાનો ઉપયોગ કરીને પુણ્ય કમાવવું એ મોટી વાત છે. જો આપણા ઘરે બાળકો હોય, પરિવારમાં સભ્યો હોય અને એક નાની બચત પેટી રાખીએ અને 1 રૂપિયા એ પેટીમાં નાખીએ, ત્યારે આપણે એમને કહેવું જોઈએ કે રોજ એમાં 1 રૂપિયો નાખો, મહિને 30 રૂપિયા થશે. અને એ પૈસાથી કંઈક નવી વસ્તુ કેવું લાવવાની જગ્યાએ કોઈ ભૂખ્યાનું પેટ ઠારવાનું સિદ્ધાંત એ મને અરવિંદભાઈ અને રાજપૂત આપણા શ્રોતા મિત્ર કહી રહ્યા છે. પણ હું તો કહીશ કે એવું કોઈ પણ, તમે શિક્ષણમાં પણ એ 30 રૂપિયા એ બાળક એક પુસ્તક, એક ચોપડી, એક પેન ખરીદીને પણ કોઈને આપે ને તો એનો આત્મસંતોષ થશે. તમે ભલે ને 1 લાખ રૂપિયા મહિને કમાતા હો, પણ તમે આ રીતે રોજના પૈસા નાખીને અથવા તો દર મહિને માત્ર 20 રૂપિયા કે 50 રૂપિયાની વસ્તુનું દાન કરશો ને તો એનો આનંદ, જરૂરિયાતમંદ ને આપવાનો આનંદ એ તમારા 1 લાખ રૂપિયા ખર્ચીને ફરવાના આનંદ કરતાં પણ, વિદેશ પ્રવાસ કરતાં પણ અદ્ભુત હશે. કારણ કે 30 રૂપિયામાં કદાચ બીજાની ખર્ચની સામે એક નજીવો ગણ, કોઈ બીજા માટે 30 રૂપિયાની અંદર ભોજન પણ આવી જતું હોય અને જિંદગીનો પ્રથમ પડાવ પણ શરૂઆત પામતો હોય. એટલે જ આ વાર્તા વહેંચી છે રાજપૂતભાઈએ આપણા શ્રોતા મિત્રએ અરવિંદભાઈની જીવંત કે સંકલ્પની વાત રેડિયો પરથી, સમુદાયિક રેડિયો પરથી થાય. પૈસા કમાઓ, પૈસા તો આવશે ને જશે, પણ પુણ્ય રહેશે એટલે ઓછામાં ઓછા એક ભૂખ્યાને જમાડો, તેવી વાત એમની હતી. કે બાકીની ટોપલીઓ ખાલી થઈ જાય પણ હૃદય હંમેશા ભરાયેલું રહેશે. વાત એમને તો જમાડવાના સંકલ્પની કરી, પણ હું એને ઇલોબરેટ કરું છું કે કોઈ પણ એક સંકલ્પ હોવો જોઈએ કે જેમાં તમને કોઈ લાભ ન હોય, પણ તમારા લાભમાંથી, તમારા નફામાંથી, બચતમાંથી, નાણામાંથી, તમારી સુવિધા સગવડમાંથી બીજાને લાભ મળતો હોય. એની કિંમત બહુ મોટી નથી, માત્ર 1 રૂપિયા જેવી પણ હોઈ શકે, અને એ શીખવાડતા રહીએ, અન્ય મિત્રોને કહેતા રહીએ. એ શીખે છે કે નહીં એ પણ તમારે નથી જોવાનું, પણ મારી જેમ કહેવાનું છે. વાતને આજે યાર આગળ વધારશે, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હું આરજે યાર આવી જ રીતે સુંદર મજાની જીવંત વાર્તાઓ, પ્રસંગો, અનુભવ કથાઓ એ મારા માટે જ ઉત્તમ હોય છે એવું નહીં, તમને સૌને પણ સાંભળીને તે વાર્તાઓ અને એની બૌદ્ધ કથાઓ પરિવારમાં વહેંચવાનું મન થશે. ક્યારેક બહુ દૂરના વ્યક્તિઓ હોય તો તેમને અમારી આ વાતોને અને વાર્તાઓને અવાજને પહોંચાડવા તમે ઇન્ટરનેટના અમારા માધ્યમ એટલે કે અમારી મોબાઈલ એપ્લિકેશન જે આઈફોન માટે અને એન્ડ્રોઈડ ફોન માટે ઉપલબ્ધ છે તેની લિંક મોકલી આપો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડનથી પણ તમે અમને સાંભળી શકો છો, તો તે વાત પણ પહોંચાડો. અને તમારા પ્રતિભાવ, એમના જન્મદિન, એમની ખુશીઓ, એમના આવા સારા અનુભવ, વાર્તાઓ, તમારા અનુભવ ક્યાંય જોવો છો તો એ નાનકડી વાતને પણ અહીંયા મોકલી આપજો. તમારા પ્રતિભાવને, તમારી વાતોને મોકલવા માટે માત્ર વોટ્સએપ કરવાનો એક નંબર છે, 9512966688. આ સિવાય મેં કહ્યું એમ મોબાઈલ એપ્લિકેશન તેમજ અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે માધ્યમ જેમાં ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, રેડિયો પાલનપુર @gmail.com અમારું ઈમેલ આઈડી છે, એક્સ છે, તેની પર તમે વોઇસ રેકોર્ડ કરીને કે પછી લખીને મોકલી શકો છો. તમારા પ્રતિભાવ ચોક્કસથી અમે અહીંયા વિચારાધીન લઈ અને એમાંથી ઉત્તમ વાતોને અને સૌને વહેંચવા જેવી વાતોને વહેંચીશું. યાદ રાખો, સતત આવતા સંદેશાઓ અને વધારે સંદેશાઓને થોડો જવાબ આપતા સમય લાગી શકે છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું છું આરજે અંજલી અને તમે જોડાયા છો રેડિયો પાલનપુર પર. આજના 7મા એપિસોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટમાં આપણે સાંભળેલું કે ગણેશ શાસ્ત્રીને ત્યાં સુપ્રી આવી અને ત્યારે ગણેશ શાસ્ત્રીએ કહ્યું, ઘણું જીવો અને સારા કામ કરો. પછી સુપ્રિયા મારા તરફ ફરી અને પૂછ્યું, કેમ છે હવે? મેં હથેળી ઊંચી કરીને સારું છે તેની નિશાની કરી. સુપ્રિયાએ મારા પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને કહ્યું, શહેર લઈ જવા છે? શાસ્ત્રીજીએ જવાબ આપ્યો, જરૂર નથી, સારું થઈ જશે, થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે. કીકા વૈદ રોજ સવારે આવે છે, હવેથી 2 દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેક આવા વિજન સ્થાને આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારે માણ્યું નથી. અમે જાતે રાંધીએ છીએ, મારાથી તો કાચું પાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ, પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલીવાર જ આટલું વાંચ્યું હશે. ગઈકાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલા શીખવાનું પણ શરૂ કર્યું છે. બોલવામાં મુશ્કેલી પડે છે, તે સિવાય ખાસ પીડા નથી. સુપ્રિયા સવારે ગઈ અને બપોરથી પાર્વતીમાં અને ગુપ્તાજી આવ્યા છે. માજી આવતા વેટ મને વઢ્યા, કહે, તું બી ભટક મારા જંગલમાં, મને તો ફિકર હોવે હે, સુણા કે તું નાલે મેં પડ ગયા તો ભાગ કરાઈ હું. હું જવાબમાં માત્ર હસી જ શક્યો અને હાથ જોડ્યા. તો માજી શાસ્ત્રીની પાસેથી મને શું થયું, કેમ દવા કરી, તે બધી વિગત મેળવવા બેઠા. એક પરિવાર એકઠો થયો હોય તેમ અમે સાથે રહીએ છીએ. સાંજે હું ખાટલે પડ્યો વાંચતો હતો ત્યાં મારું ધ્યાન ગુપ્તાજી અને શાસ્ત્રીજીની વાતો તરફ ખેંચાયું. મેં પુસ્તક બંધ કર્યું અને બહાર ઓટલે આવીને બેઠો. એ બંને કોઈકની પ્રવૃત્તિની વાત કરતા હોય તેવું લાગ્યું. કઈ વાતો કરતા હતા અને આગળ શું થયું એ હું જણાવું છું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસીમાં.

બંને કોઈકની પ્રવૃત્તિઓની વાતો કરતા હોય તેવું લાગ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઓ હમારે ધર્મ નહીં અલગ ધર્મ કા હૈ, ઓ હમારે ધર્મથી નહીં અલગ ધર્મથી કામ કરેગા. ઘડીભર મને થયું કે કદાચ મારા વિશે વાતો થતી લાગે છે, પરંતુ હું આવીને બેઠો તો પણ વાતો તો ચાલતી રહી. શાસ્ત્રીજી હો હો કરતા હસી પડ્યા અને રેલિંગનો ટેકો દઈ પગ લંબાવીને બેસતા બોલ્યા, બિહારીએ જે કરે તે કરવા દે, કામ તો સમાજનું જ થાય છે ને. રહી ધર્મની વાત, તો એ એના ધર્મની કરે કે તારા મારા ધર્મથી? આપણે ક્યારે ધર્મને જનૂનથી વળગ્યા છીએ? અબ તું મનને સમજાવેગા? ગુપ્તાજીએ શાસ્ત્રી સામે બેસતા કહ્યું. શાસ્ત્રીજીએ સામે જવાબ આપ્યો, તારું મન જાણે જ છે બિહારી, પણ મગજ માનતું નથી. કહી શાસ્ત્રીજીએ આંગળા પ્રશ્નાર્થ ભાવે ફેલાવતા પૂછ્યું, તું વૈષ્ણવ છે પણ અહીં શંકરના મંદિરે પગે લાગ્યો ને? ગુપ્તાજી હસી પડ્યા અને બોલ્યા, સો તો સબ અપણા જ હૈ. બસ આ જ વાત, શાસ્ત્રીજીએ પલાઠી વાળતા કહ્યું, ગુપ્તા આ જ વાત વિચારવા જેવી છે. જેણે આ દેશને આ સંસ્કૃતિને જીવતી રાખી છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો. શાસ્ત્રી થોડું અટક્યા, નર્મદા તરફ જોઈ રહ્યા. શાસ્ત્રીજી શું કહેવા માંગે છે તે હું સમજી ન શક્યો. રોજ ટીલા ટપકા કરતો બ્રાહ્મણ આમ બોલે છે તે હું માની ન શક્યો. ગુપ્તા શ્રીહરિ બોલીને મૌન રહ્યા. ત્યાં શાસ્ત્રીજીએ ગંભીર સ્વરે આગળ કહ્યું, બિહારી, હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહીં. આ આખો દેશ આ રીતે જીવે છે. બોલીને શાસ્ત્રીએ દૂરના એક પથ્થર તરફ આંગળી ચીંચતા કહ્યું, જો સામે પેલો પથ્થર દેખાય છે, જા એના પર સિંદૂર ચોપડી દે અને આપી દે કોઈ દેવનું નામ અને કર એક નવો સંપ્રદાય શરૂ. કોઈ તને રોકે કે તને અનુયાયીઓ ન મળે તો મને ખોટો કહેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. દિવસમાં 3 વાર સંધ્યાપૂજા કરનારો એકાંતવાસી બ્રાહ્મણ મને કંઈક જુદો જ દેખાયો. શાસ્ત્રીજી આગળ બોલ્યા, સાંભળ બિહારી, ઋષિઓએ જો ધર્મને જીવન સાથે જોડ્યો હોત તો આપણે આપણા પોતાના જ ધર્મમાં આટ આટલા સંપ્રદાયો ઊભા થવા દે, કહીને શાસ્ત્રી અટક્યા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પછી તેમણે જે કહ્યું તે મને સાવ નવી દિશા દર્શાવી ગયું. શાસ્ત્રીએ કહ્યું, ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે, આમ કરો, આ ન કરો, આની માનો, આની ન માનો, એનું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધા તો મુક્તિના સંતાનો છો, પરમ મુક્તિના, અને મુક્તિના સંતાનો બંધનો અને આજ્ઞાઓને જીવનનું મૂળભૂત જ્ઞાન માનીને ચાલે તેવું મનાય શી રીતે? તું વિચાર, કઈ તાકાત પર આ પ્રજા 33 કરોડ દેવતાને સાચવતી આવી હશે? બીજા આ ગણિત દેવ દેવતા તો વધારાના, આમાં એકાદનો વધારો થઈ જશે તો આ પ્રજાને ભારે નહીં પડે. શાસ્ત્રી ફરી અટક્યા. ગુપ્તાજીના વિચારશીલ મુખ તરફ જોયું. બાજુમાં પડેલા કળશમાંથી થોડું પાણી પીધું અને આગળ કહ્યું, જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જ જીવનનો પાયો માને છે તેવું કહેવાય કઈ રીતે? હું રસપૂર્વક આ વાતો સાંભળી રહ્યો. ગુપ્તાજીએ થોડું વિચાર્યું હોય તેવું લાગ્યું. પછી તે બોલ્યા, ગણેશ,

જો કહે સો. ભાઈ, મેં તો ધર્મ ધ્યાનનો આદમી લાગુ હું, બીજા મને સમજ ન આવે. આ વારે વારે શ્રી હરિ બોલે છે ને એટલું જ નથી સમજાતું, તારે તો એની સાથે રોજનો સંબંધ છે. બિહારી, એક વાત સમજી લે, આપણો આ દેશના તમામનો સીધો સંબંધ બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણે મુક્તિના સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે, ધર્મ પર નહીં. આ કહીને અટકીને ગુપ્તાજીનો હાથ પકડતા ફરી કહ્યું, તારા શ્રીહરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે, આપણી જેમ, આપણી વચ્ચે રહીને આપણા સુખ દુઃખ અનુભવવા પડે છે. મા પાસે હાલરડા સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશની માતાઓ બાળકના લોહીમાં પર બ્રહ્મનો સંદેશ સિંચતી હોય તે દેશને ધર્મ અને નિષેધનો દેશ કેમ કરીને ગણવો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંભળ, તું તો વેપારી છે, ભણ્યો છે, જરાક વિચાર તો સમજાશે કે આ દેશના અભણ અને નાનામાં નાના માણસને પણ ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો જ હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે. ગુપ્તાજીએ દલીલ કરી, મનને તો ધર્મ કે નિયમ પાલના હે. ગણેશ, તું બી 3 બાર ના ધોઈને પૂજા કરતા રહે હે. હવે શાસ્ત્રીજીનો સ્વર બદલાયો. તેમણે એક પછી એક સ્પષ્ટ શબ્દો ઉચ્ચારીને કહ્યું, બિહારી, નિયમો તો છે, મોટાભાગના નિયમો સાંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા અને ધર્મમાં તેનો સમાવેશ કરાયો. અમે બ્રાહ્મણોએ કેટલુંક અનુચિત સર્જ્યું અને કર્મકાંડમાં તમને ખેંચ્યા, એ બધું જવા દે. મારું કહેવું એટલું જ છે કે તારું મન કહે તે કર, મગજ કહે તેમ ન કર. આપણે હજારો વર્ષોથી આમ જીવતા આવ્યા છીએ, એટલે જ આપણો ધર્મ પૂજા પાઠ અને યમ નિયમની ક્યાંય ઉપરનો છે. મહાપંડિતો પણ એનો પાર પામી નથી શકતા. એટલે જ હું કે તું તો વધુ શું સમજી શકીએ. આ તો મને સમજાય છે તેવું તને કહ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઠીક વૈસે કરેંગે. તે બંનેની વાત શામાંથી નીકળી હતી તે મને ખબર ન પડી. સાંજે પાર્વતી માએ હિન્ની ટોલાથી માણસોને બોલાવીને ભજન કરાવ્યા, પ્રસાદ વેચ્યો. શંકરના મંદિરના ચોગાનમાં અનેક દેવતાઓને નિમંત્રતા ભજનોની લાણ થઈ. હું સાંભળતો રહ્યો. પાર્વતી માં અને ગુપ્તાજી વિદાય થયા ત્યારે શાસ્ત્રીજીએ ફરી ગુપ્તાજીને કહ્યું, બિહારી, ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવન રીતિની અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની, આપણી લઢનની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા, પરધર્મોને પણ તેમણે આવકાર્યા. પણ હવે જે સાંભળું છું, જોઉં છું, આનાથી ડર લાગે છે. હવે આપણી જીવન દ્રષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આ જશે તો આ દેશ નહીં ટકે. મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી. ગુપ્તાજી કંઈ બોલ્યા નહીં, થોડી વાર મૌન રહ્યા, પછી મસ્તક પર હાથ ફેરવીને બોલ્યા, શ્રી હરિ. અને પાર્વતી માને અને બે રાજસ્થાની માણસોને ચારેક આદિવાસીઓને લઈને ચાલ્યા. એમની જીપ હિરની ટોલા સુધી જ આવી શકી હતી. હવે ત્રણેક ગાંવ ચાલીને જશે. પાર્વતી માને સુપ્રિયાને મળવું હતું. તે કંઈક તરત પાછી આવે તેમ ન હતું. પાર્વતી માં હિરની ટોલા પહોંચી ગયા તેવો સંદેશ લઈને સાંજે માણસ આવ્યો. તેણે કહ્યું કે સુપ્રિયા પણ હિરની ટોલા આવી છે અને બધા ત્યાં રોકાવાના છે. મારી તબિયતના ખબર સુપ્રિયાને પહોંચાડવાના છે, કહી તેણે મને મારી ટપાલ આપી. વિદેશી છાપાવાળું કવર જોતા જ મારું મન આનંદિત થઈ ગયું. લુસીએ લાંબો પત્ર લખ્યો હશે, તે મને યાદ કરતી હશે, કદાચ તેની એકાદ તસવીર પણ મોકલી હશે. તેવો વિચાર તમે ઝડપથી કવર ખોલ્યું, એક સાદા કાગળ પર લખ્યું હતું, ગુરુજી. આગળ શું લખ્યું છે એ કાગળ પર એ તમને જણાવીશ. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી સાથે.

પત્ર મળ્યો અને એ કાગળ પર લખ્યું હતું, ગુરુજી તમે નિશાળ શરૂ કરી દીધી હશે અને બધા તમને ગુરુજી કહેતા હશે તેવું ડેડી માને છે. તમારી ડાયરી રસપ્રદ હોય છે, વાંચું છું. અગાઉના પત્રમાં તમે સ્વાનમંડળ અને વ્યાજની વાત લખી, તેનાથી હું ખૂબ ઉત્તેજિત છું. હું અચંબામાં ગરકાવ છું. વ્યાજને સ્થાને બે ટપકા હોય તેવું શી રીતે બને તે હું ન સમજું ત્યાં સુધી તમને જણાવીશ નહીં, પરંતુ નીચેના પ્રશ્નોના જવાબ મને તાત્કાલિક લખશો. બીતુબંગા પાસે આનો ખુલાસો મળશે જ. પ્રશ્ન એક, તે ચિત્ર સ્વાનમંડળનું જ છે? પ્રશ્ન બે, જો હા તો આવું ચિત્ર દોરતા તેઓ ક્યાંથી શીખ્યા? ત્રણ, વ્યાજની સ્થાને તેઓ એકને બદલે બે ટપકા કેમ કરે છે? અને પ્રશ્ન ચાર, તે બંને કેટલું ભણ્યા છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા મારા માટે ખૂબ જરૂરી છે. તરત જ માહિતી મોકલશો. લિખિતન લ્યુસી. મને હતાશા થઈ કે ક્રોધ આવ્યો તે નક્કી ન કરી શક્યો. મેં માત્ર એટલું નક્કી કર્યું કે લ્યુસીના પ્રશ્નોના જવાબ તાત્કાલિક શોધવાનો પ્રયત્ન હું નહીં કરું. આપમેળે મળશે તો લખીશ. આમાં મારા માનવ સંસાધન વિકાસની તાલીમની, મારા ભણતરની, મારા 18 વર્ષોના વિદેશવાસની નિષ્ફળતા સાબિત થતી હોય તો પણ. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું આરજે અંજલિ ફરીથી લઈને આવીશ આનો નેક્સ્ટ એપિસોડ ભાગ 8. મસ્ત.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.